નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58:17 થઈ છે. આજે ગુરુવાર તારીખ 18 જૂન 2024, જ્યેષ્ઠ દિનાંક 28, શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગલ સ્વરથી કરીએ.

0: એટલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: संग्रह कृषि माहिती जेनो विषय छे मुर्गीमां आता रोग अने उपाय पठन करी रहा छे सीधी कर्मचारी।
1: ખેડૂત મિત્રો, હું છું સીની કરમસ્યાણી। આજની કૃષિ માહિતીમાં જોઈશું મરચીની કાળી થ્રિપ્સની ઓળખ, નુકસાન અને તેનું નિયંત્રણ। તો મિત્રો, કોઈપણ જીવાતને નિયંત્રણ કરવા માટે સૌથી મહત્વનું છે તેની ઓળખ, અને ત્યારબાદ તેમને કેવું વાતાવરણ અનુકૂળ છે, કઈ રીતે નુકસાન કરે છે અને તેમનું જીવનચક્ર કઈ રીતનું છે। જો આટલી માહિતી જાણતા હશું તો જીવાતનું નિયંત્રણ સારી રીતે કરી શકાશે। હવે આ જીવાતનો ઉપદ્રવ શાકભાજીના પાકો જેવા કે રીંગણી, મરચી, દૂધી, લસણ વગેરે પાકોમાં વધતો થાય છે। આપણે ત્યાં પીળી થ્રિપ્સ જોવા મળે છે, પણ કાળી થ્રિપ્સ એ બહુભોજી જીવાત છે, જેથી એક કરતા વધુ પાક પર નભી શકે છે। જેથી જયારે શાકભાજીના પાકો ઉપલબ્ધ ના હોય ત્યારે બીજા કોઈ પણ પાક પર નભી શકે છે। હવે જીવાતની ઓળખ અને નુકસાનની વાત કરીએ તો કાળી થ્રિપ્સ દેખાવમાં પીળી થ્રિપ્સ કરતા મોટી હોય છે। આ જીવાત પાછળ, ઉપર, નીચે તેમજ ફૂલ અને ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે। સૌ પ્રથમ ઉજરડો કરે છે અને પછી તેમાંથી રસ ચૂસીને પાકને નુકસાન કરે છે। રસ ચૂસવાને કારણે પાંદ કોકરાઈ જાય છે। જયારે ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે ત્યારે એવા ફૂલમાં પરાગને ન થવાના કારણે ફળ બેસતા નથી અને ફૂલ પીળા પડી કરી પડે છે। તેમજ ફળ ઉપર ઉજરડા કરવાથી ફળની સાઈઝ નાની રહે છે અને ગુણવત્તા બગડે છે, જેના કારણે બજાર ભાવ ઓછા મળે છે। આ જીવાતથી ઉપદ્રવિત ખેતર દૂરથી જોતા પાંદ ઉપર ઘસરકાને કારણે ચળકાટ મારતો હોય તેવું લાગે। આમ જીવાત સીધો જ ફૂલ ઉપર હુમલો કરતી હોવાથી પાક ઉત્પાદનમાં ખૂબ જ મોટી અસર પડે છે અને અંતે મરચીનું ઉત્પાદન ઓછું મળે છે। હવે આ થ્રિપ્સના જીવનચક્રની વાત કરીએ તો મરચીમાં થ્રિપ્સની પુખ્ત માદા એકદમ નાની સાઈઝના ઈંડા છોડના પાંદ કે ડાળીઓમાં કાપો મારી કાપાની અંદર ઈંડા મૂકે છે। આ ઈંડા સેવાતા એમાંથી નાના બચ્ચા નીકળે છે, જે છોડમાંથી રસ ચૂસે છે અને મોટા થાય છે। ત્યારબાદ જમીનમાં કોશેટો રૂપે ફેરવાઈ જાય છે અને આ કોશેટામાંથી ફરી પુખ્ત કીટક બહાર આવે છે। આ રીતે તેનું જીવનચક્ર ચાલે છે। મરચીની કાળી થ્રિપ્સને પોતાનું એક જીવનચક્ર પૂર્ણ કરવા માટે લગભગ 70 દિવસનો સમય લાગે છે। હવે આના નિયંત્રણ માટે શું કરવું? તો મિત્રો, આ જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતનું વાવેતર કરવું। ભેજ વધુ હોય ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધે છે, જેથી સારી નિતાર શક્તિ ધરાવતી જમીનમાં વાવેતર કરવું તેમજ વધુ પડતું પિયત આપવું નહીં। શાકભાજીનું ધરું તૈયાર કરેલ હોય તો ફેર રોપણી સમયે છોડના મૂળને 10 મિનિટ સુધી શોષક પ્રકારની જંતુનાશક દવાના દ્રાવણમાં ડુબાડીને રાખવું। સમતલ ખાતર આપવું, વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરનો વપરાશ કરવો નહીં। પૂરતી ખાતર તરીકે યુરિયાના બદલે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો। મલ્ચિંગનો ઉપયોગ કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટે છે। હવે ભલામણ મુજબ મરચીના પાકમાં કાળી થ્રિપ્સને નિયંત્રણ કરવા માટે મરચીના ફૂલમાં ઉપદ્રવ સમય સ્પિનેટોરમ 11.7 SC 10 મિલીલીટર 10 લીટર પાણીમાં 1 પંપમાં 15 મિલીલીટર અથવા ટોલ્ફેન પાયરાડ 15 EC 20 મિલીલીટર 10 લીટર પાણીમાં 1 પંપમાં 30 મિલીલીટર ભેળવીને છંટકાવ કરવો। છેલ્લો છંટકાવ અને મરચા ઉતારવા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 7 દિવસ રાખવાની ભલામણ છે। તો મિત્રો, આ રીતે શાકભાજીના પાકોમાં ખાસ કરીને મરચીમાં કાળી થ્રિપ્સનો ઉપદ્રવ હોવાનું વધુ જાણવા મળે છે। આપણી ખેતીના પાકોમાં પીળી થ્રિપ્સ તો ઘણા સમયથી આવે છે અને ખેડૂતો પણ તેમને સારી રીતે ઓળખે છે અને નિયંત્રણના પગલાં પણ લેતા હોય છે, પરંતુ આ કાળી થ્રિપ્સનો ઉપદ્રવ 1-2 વર્ષથી વધુ જોવા મળેલ છે, જેનો ઉપદ્રવ આ અગાઉ વિદેશમાં ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવા મળેલ, પરંતુ આપણા દેશમાં અને ગુજરાતમાં જોવા મળેલ નહોતો। છેલ્લા ઘણા સમયથી આ જીવાત આપણને ગુજરાતમાં જોવા મળેલ છે અને એના માટે કૃષિ યુનિવર્સિટીઓએ જે ભલામણ કરેલ છે, જે આપણે આજે વાત કરી, એ પ્રમાણે જો તેનું નિયંત્રણ કરવામાં આવે, કાળી થ્રિપ્સને ઓળખવામાં આવે અને તેના નુકસાન પર નજર રાખવામાં આવે તો જરૂરથી નિયંત્રણ લાવી શકાય।
0: કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો મરચીમાં આવતો રોગ અને તેનું

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે.

0: વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે અને રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
1: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
0: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય ઉદ્યોગોને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈપણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
1: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય 1 MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
2: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में. उसके लिए नेचुरल जो हैबिटेट है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए.
1: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ IIR_ABAD ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ગુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
3: ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભો મળેલો છે. તેમાં જેવી કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કુપનને લગતી કોઈ પણ કામગીરી, કે કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજન કર્યું હતું. તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે.

0: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાંશેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23મી જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકુ રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
1: 18 जून के लिए जो गुजरात रीजन है इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अमरेली, महीसागर, अरवल्ली और दाहोद के लिए बोला गया है. बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान लिया गया है. अधिक
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલુઠી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાઈ, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વન ડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત આશા ભોંસલે અને સાથી કલાકારોના સ્વરથી કરીએ.

સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 4 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

0: સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા. બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કરજથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. આજે વિષય છે ખેત બચાવો અભિયાન, જે અંતર્ગત કાઝડી ભુજના વડા ડોક્ટર મનીષ કાવન સાથે અશરફ નથવાણીની વાતચીત આપ સાંભળશો.
2: જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરોના જોખમી અતિરેક સામે ખેડૂતોને જાગૃત કરવા માટે હાલમાં ખેત બચાવ અભિયાન ચાલી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમો ગામે ગામ જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માહિતગાર

0: સલાહ આપવામાં આવી રહી છે. આઈસીએઆર ટ્રેઝરી ભુજના વડા ડોક્ટર મનીષ કામતે આ અંગે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરી હતી.
1: આજ હમ બાત કરેંગે ખેત બચાવ અભિયાન કી, જો કિસાનો કો મિટ્ટી, ખેતી ઓર ભવિષ્ય કો સુરક્ષિત બનાને કી દિશા મેં ભારત સરકાર કા એક મહત્વપૂર્ણ પ્રયાસ હૈ, એક મહત્વપૂર્ણ પહેલ હૈ. કિસાન સાથીઓ, ખેતી કી શરૂઆત સ્વસ્થ મિટ્ટી સે હોતી હૈ, લેકિન આજ લગાતાર અસંતુલિત ઉર્વરકો કો ઉપયોગ સે ઘટતી જૈવિક પ્રભાવતોં और बदलते जलवायु परिवेश के माध्यम से मिट्टी की उर्वरता कम हो रही है. और इसी को ध्यान में रखते हुए भारत सरकार ने एवं आईसीएआर ने देश के 100 जिलों को चिन्हित किया जहां पे यूरिया एवं डीएपी की उपयोग हम अपेक्षाकृत अधिक मात्रा में कर रहे हैं. कच्छ भी 1900 जिलों में से शामिल है जहाँ हम डीएपी का उपयोग अधिक मात्रा में कर रहे हैं. डीएपी एक महत्वपूर्ण उर्वरक है, लेकिन आवश्यकता से अधिक या बिना मिट्टी

समाचार वीरल राणा वाचे छे। नमस्कार। G7 समिट दरमियान ફ્રાન્સના એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। વાતચીત દરમિયાન નાવિકોની સલામતીની હોર્મોઝ સ્ટ્રેટના ઉદઘાટનના મુદ્દાઓ મુખ્ય હતા। પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયાના શાંતિ પ્રયાસોમાં પ્રગતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા કરી। પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત સતત નેવિગેશનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો છે અને બધાએ સાથે મળીને તેના પર ખાસ ભાર મૂકવો જોઈએ। શ્રી મોદીએ ઉમેર્યું કે દરિયાઈ વેપારમાં લાખો ભારતીય નાવિકો વિશ્વના વિવિધ મહાસાગરોમાં ફરજ બજાવે છે અને તેમની સલામતી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસિમરત ગઈકાલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાયો। આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું। ધર્મસિંહ પટેલે જણાવ્યું કે શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરી। રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ મિલન તોરવણે નવા અભ્યાસ માળખાની વિગતો આપી। તેમણે કહ્યું અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ નવા અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે। રાજ્યમાં પ્રથમવાર 2 વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો પ્રારંભ

0: રહ્યા જણાવ્યું કે રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા મોબાઇલ હેલ્થ યુનિટથી જીવાના માનવ સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બનશે. હાજીપુર ભુજ વચ્ચે રેલવે લાઇનના ડબલિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા 493 કરોડની રકમની ફાળવણીના નિર્ણયને કચ્છના સાંસદે આવકાર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે 49 કિલોમીટરનો રેલવે ટ્રેક બદલ થતા રેલવે કનેક્ટિવિટીની ક્ષમતા વધશે અને બંને દિશામાંથી વધુ ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો થશે. ટ્રાફિક ભારણ ઘટવાની સાથે ટ્રેનોની સમયબદ્ધતા પણ સુધરશે અને ઔદ્યોગિક આર્થિક વિકાસને વેગ મળશે. આ પ્રકલ્પથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ ભારત નિર્માણનું સૂત્ર સાર્થક થશે તેવું કહી પ્રધાનમંત્રી અને રેલવે મંત્રાલય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યની સર્વાધિક માધ્યમિક શાળાની મંજૂરી મળતા કચ્છની વધુ 37 ઇન્ટીગ્રેટેડ શાળાના હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીને એનાયત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે અગાઉ 11 તેમજ આજે 37 માધ્યમિક શાળાની ફાળવણી કચ્છ જિલ્લાને કરવામાં આવી છે. આ પ્રકારની શાળામાં ધોરણ 1-12 સુધી બાળકો અભ્યાસ કરી શકશે. પ્રાથમિક અભ્યાસ બાદ અન્યત્ર જવું પડશે જેથી વાલીઓને સંતાનોના અભ્યાસ માટે સરળતા થઈ જશે. કચ્છ જિલ્લાના તાલુકાઓ વચ્ચેનું ભૌગોલિક અંતર વધારે હોય નવી શાળાઓ મળવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે અને કન્યાઓનો અભ્યાસ પણ નિર્વિઘ્ને ચાલુ રહેશે. તાલુકા વાઇઝ માંડેલી નવી શાળાઓ મુજબ ભુજને 7, માંડવી 1, મુંદ્રા 1, લખપત 3, નખત્રાણા 8, અબડાસા 8, અંજાર 3, ગાંધીધામ 1, ભચાઉ 6 અને રાપર 9નો સમાવેશ થાય છે. ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવી બીજી વન ડે સાથે 3 મેચની શ્રેણી 2-0 જીતી લીધી છે. લખનૌ ખાતેની બીજી વન ડે મેચમાં ભારતીય ટીમના 402 રનના સ્કોર સામે અફઘાનિસ્તાનની ટીમ 232 રન કરી શકતી હતી. રહેમત શાહે સૌથી વધુ 79 રન કર્યા હતા. ભારતીય ટીમના હર્ષદીપસિંહ અને ગુરમુરે 3 વિકેટ ઝડપી હતી. અગાઉ ભારતે 402 રન કર્યા હતા, તેમાં સુકાની શુભમન ગિલના 154 અને ઈશાન કિશનના 125 અને રોહિત શર્માના 48 રન મુખ્ય હતા. મહિલા T20 વિશ્વકપની મેચમાં ભારતીય મહિલા ટીમે નેધરલેન્ડની ટીમને 95 રને હરાવી બીજી સફળતા મેળવી છે. લીડ્સ ખાતેની મેચમાં ભારતના 5 વિકેટે 209 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 114 રનનો આઉટ થઈ ગઈ હતી. શ્રીચરણી અને 4 અને શેફાલી વર્માએ 3 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની સ્મૃતિ મંધનાએ 94 રને શેફાલી વર્માએ 55 રન કર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે આજે કચ્છ જિલ્લામાં વાદળછાયા વચ્ચે વચ્ચે ભુજ મુંદ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસવાના અહેવાલ છે. તો મહત્તમ તાપમાન 35-38 અને લઘુત્તમ તાપમાન 27-29 ડિગ્રી નોંધાતા વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ યથાવત રહ્યું હતું. હવામાનની જાણકારી સાથે જ
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण युवाटेक सम्मेलन है.

0: માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઈની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓમાં નહીં પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ટેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે એઆઈ ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપ ટેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપટેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનીજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે. છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
1: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त

0: छियानवे सुडेड पुलिस थानों का निर्माण भी किया गया। अक्षित प्रज्ञान, आकाशवाणी समाचार, दिल्ली।
1: झारखंड में नक्सल नाबूदी अभियान ने मोटी सफलता मिली छे। 10 लाख रूपियानु इनाम धरावती महिला माओवादी पुष्पा महतोए पश्चिम बंगालना कोलकाता में पोलिस समक्ष आत्मसमर्पण कर्यु छे। पुष्पा महतो 21 वर्षथी नक्सल प्रवृत्तियों में सक्रिय हती। पुष्पा पर हत्या, खंडणी और राजद्रोह सहित अनेक गंभीर केस नोंधायेल हता। महिला टी20 वर्ल्ड कप में गईकाले रात्रे लीड्समां हेडिंग्ली खाते ग्रुप ए मैच में भारत नेदरलैंड्स ने 95 रन थी हरावी। प्रथम बेटिंग करता भारते स्मृति मंदाना 74 और शेफाली वर्मा 55 रन की मदद से निर्धारित 20 ओवर में 5 विकेटे 209 रन बनाया था। जवाब में नेदरलैंड्स 17.3 ओवर में 114 रन में ऑल आउट थी गयु। भारत तरफ से श्री चानी 4 विकेट झड़पी, जयरे शेफाली वर्मा 3 और नन्नीधि शर्मा 2 विकेट लीधी थी। स्मृति मंदाना ने प्लेयर ऑफ द मैच जाहिर करवामां आवी हती। भारते लखनऊमां बीजी वनडे में अफगानिस्तान ने 170 रन थी हरावी छे। आ साथे भारते 3 मैचनी श्रेणीमां 2-0 नी लीड मेळवी लीधी छे। भारते प्रथम बेटिंग करीने 402 रन बनाव्या हता। शुभमन गिल 154 अने ईशान किशने 125 रन बनाव्या। जवाबमां अफगानिस्तान 232 रनमां ऑल आउट थई गयुं हतुं। श्रेणीनी त्रीजी अने अंतिम मैच शनिवारे चेन्नईमां रमाशे। अने हवे आजना अखबारोना मुख्य समाचार रजू करे छे करण मकવાણા।
2: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે। સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી। ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પર ઓળઘોળ પણ ભારતને પાંચ્યું નહીં। હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ ખાત ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ। સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। G7 સમિટમાં પ્રધાનમંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો। ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે। ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા।

ઉદઘાટન અને બત્રીસ મિનિટે સાંભળશો કચ્છી કાર્યક્રમમાં હલો કર્યું ગાન, જે પ્રસ્તુત કરશે જીગર જોબન પુત્રા. આજના કાર્યક્રમમાં માનસિક આરોગ્ય અને ધ્યાન વિશે વાત કરશે ડોક્ટર શૈલેન્દ્રસિંહ જાડેજા. 8:45 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9:00 રજૂ કરીશું પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 મિનિટે સંતવાણી સાંભળશું. 10:00 સાંભળશો હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:30 મિનિટે કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ નિમિત્તે વિશેષ શ્રેણીના 6 અંકમાં પ્રગતિની નવી રફતાર, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ એ વિષય પર ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવીનકુમાર સાગર સાથે અશરફ નથવાણીની વાતચીત. કાર્યક્રમના સંકલનકર્તા પરેશ મારુ. 10:45 મિનિટે લોકસંગીત રજૂ કરીશું. 11:00 આપ સાંભળશો કચ્છી ફોન ઇન કાર્યક્રમ. કાર્યક્રમ પ્રસ્તુત કરશે સ્મિતા ગાંધી. ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. 12:30 મિનિટે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી, ખાસ ફોજી જવાનો માટે. અને ફરી એકવાર 2:40 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, આ તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. આજના દિવસની બીજી સવાર શરૂઆત કરાશે સાંજે 5 વાગે. સમર્શો અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસ્તુત કાર્યક્રમો. 6:25 મિનિટે આપ સમર્શો સ્થાનિક સમાચાર. 6:30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. અને 7:20 મિનિટે ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. રાત્રે 8:00 વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો રિલે કરીશું. 11:15 મિનિટે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમ રિલે કરાશે. અને 10:00 ફરી વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમ રિલે કરીશું. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

ફરી એકવાર યાદ અપાવીએ, આજે બરાબર 11 વાગે આપ સાંભળશો આપનો માનીતો કાર્યક્રમ કચ્છી ફોન ઇન આપનું પસંદ. કાર્યક્રમ પ્રસ્તુત કરશે સ્મિતા ગાંધી. આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. સવારના 8 થવા જઈ રહ્યા છે. સાંભળશો સમાચાર પ્રભાત, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

0: finance, it goes beyond geopolitics, education, culture, AI, innovation, it is everything. So we are very thankful to Modi ji. I am Sandeep.
1: In Paris, Prime Minister Modi will attend the Viva Tech 2026 alongside French President Emmanuel Macron. The Viva Tech Summit is Europe's largest technology and startup event. For Mr. Modi is expected to highlight India's growing innovation ecosystem and technological advancements. Prime Minister Modi is also scheduled to address members of the Indian community during a special diaspora event. We hear more from our correspondent.
2: Today, the Prime Minister continues packed itinerary designed to supercharge bilateral trade and innovation partnerships. He will lead the charge by covering a specialized roundtable with top French and European business leaders, focusing on driving strategic investments into India's expanding industrial and tech corridors. The centerpiece of the visit takes place later today at VivaTech, Europe's premier technology and startup conference. Prime Minister Modi, alongside French President Emmanuel Macron, will lead a series of high-level engagements at the summit, culminating in a highly anticipated keynote address that highlights India's skyrocketing global digital footprint. The intensive diplomatic trip will wind down with a major community outreach initiative. The Prime Minister is slated to attend a massive diaspora reception featuring vibrant cultural performances that celebrate India's heritage. Mahesh Sobre, Akashvani News, Paris, France.
1: The Paris leg of PM Modi's visit is expected to further strengthen India-France relations, particularly in technology, innovation, and people-to-people ties. President Draupadi Murmu will embark on a Friday visit to Madhya Pradesh and Odisha beginning today. On the first day of her visit, President Murmu will attend a program on the empowerment of tribal society through spiritual awakening at Baitul in Madhya Pradesh. We are more from our correspondent.
3: President will arrive in Indore and then travel to Baitul, where she is scheduled to attend a program organized by Brahma Kumaris. Later, she will visit the Omkareshwar temple and participate in the evening aarti. On June 19, the President will attend an event marking International Sickle Cell Anemia Day. On June 21st, President Murmu will take part in International Yoga Day celebration in Jabalpur. She will also attend the 36th convocation ceremony of Rani Durgavati University as the chief guest. Later, she will visit Kullu National Park before returning to New Delhi. In view of the President's visit to Baitul, District Collector Dr. Saurabh Sanjay Sonmani has imposed certain restrictions as part of the security arrangements. Abhinav Goyal, Akashvani News, Bhopal.
1: Polling for two Rajya Sabha seats from Jharkhand and one from Mizoram will take place today. In Jharkhand, Jharkhand Mukti Morcha's Badrinath Ram, Congress candidate Pranab Jha, and independent candidate Parimal Nathwani are contesting the election. In Mizoram, candidates from the ruling Zoram People's Movement, ZPM, and the opposition Mizo National Front, MNF, are locked in a direct contest to fill Mizoram's lone Rajya Sabha seat. The BJP and the Congress have decided to abstain from voting. The India-UK Comprehensive Economic and Trade Agreement, CETA, will come into force on the 15th of July this year. The Ministry of Commerce and Industries informed that the agreement on social security, also referred as the Double Contribution Convention, DCC, will come into effect on the same day. We have more from our correspondent.
4: The Ministry of Commerce and Industries also noted that the period of exemption under the Double Contribution Convention, DCC, has been increased from 3 years to 5 years, marking a major gain for India's temporary workers, billing the government as a triumph of economic statecraft. The Minister for Commerce and Industry, Piyush Goyal, stated that the simultaneous enforcement of the CETA and the Double Contribution Convention will open up significant new opportunities for India's exports as India has secured immediate duty-free access on 99% of tariff lines. He said that this will allow textiles, leather, marine, engineering and processed food sectors to compete with no disadvantage and supply their world-class products. The ministry said that the India-UK CETA has been designed as a people-centric agreement that delivers benefits across society. The ministry noted that this historic economic architecture effectively prepares both nations to navigate the complexities of modern international commerce while permanently accelerating India's trajectory toward an inclusive, prosperous and self-reliant Viksit Bharat 2047. Nitika Gupta, Akashvani News, Delhi.
1: Prime Minister Narendra Modi has said that the India-UK Comprehensive Economic and Trade Agreement will significantly boost the bilateral trade and investment between India and the United Kingdom. In a social media post, Mr. Modi said that the agreement will also unlock numerous opportunities for Indian farmers, workers and SMEs, startups and innovators and contribute meaningfully to the realization of Viksit Bharat 2047. This is Akash Verma giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AI News Alerts. And for details of these stories and more, log on to our website newsonair.gov.in and download the News on AIR app. Welcome back to the Morning News. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. Akashvani News brings you a special feature of Barasai, Vishwas ke, Vikas ke, Jan Kalyan ke. Today, we focus on the steps taken by the government to eradicate Naxalism and bring an unprecedented wave of developmental activity in the affected regions. We have a report.
5: The Narendra Modi government's coordinated multi-pronged strategy combining calibrated security operations, financial choking and rapid development saturation has resulted in making the country free from Naxalism and Maoist terror. Home Minister Amit Shah had formally announced that Naxalism would be completely eradicated from the entire country by 31st March 2026 and the pledge has now been fulfilled. Several landmark security operations played a decisive role in breaking the backbone of the Maoist network over the years. Operation Octopus was conducted in Budha Pahad region of Jharkhand in 2022. The Operation Double Bull liberated the Gumla, Lohardaga and Latahar districts of Jharkhand in February of the same year. Operation Thunderstorm targeted strongholds of Naxals in Saraikela, West Singhbhum and Khoti district of Jharkhand in 2022. Operation Black Forest, which was conducted in 2025 across a hill stretching 50 kilometers in length and 37 kilometers in width along the Telangana-Chhattisgarh border, dealt a severe blow to the remaining Maoist cadres. One of the residents of Bastar in Chhattisgarh had lauded the government's efforts, saying that it has fulfilled its promise of making the country free from Naxalism.
6: They fulfilled the promise they made. I thank Modi government, Amit Shah ji and Vijay Sharma ji from the bottom of my heart.
5: The results of the coordinated multi-pronged strategy on the ground reflected the scale of the crackdown. Several top Naxal leaders were neutralized during this period, including Hidma, Kabri Satyanarayan Reddy, Manish Ulke, and the Naxalite General Secretary Basav Raju. These security efforts brought an unprecedented wave of development activity in Naxal-affected regions. Tangu Urao, a resident of Gumla district, Jharkhand, said that since the Modi government was formed, Naxalism has gradually come to an end and people living with peace and harmony.
7: In the Kedimo, our village was completely under the control of Naxalites. We are afraid to go out and invading the day. Since 2014, when the Modi government was formed, gradually that fear has disappeared. Today we are living a peaceful life. The village is developing. We have made roads. It is very good now.
5: The National Investigation Agency played a critical role in disrupting Naxalite financing, significantly depleting their operational resources. Today, the story of Naxal-free India stands as a testament to the triumph of democracy, development and the constitution over decades of violence. Akshita Dhan, Akashvani News, Delhi.
1: U.S. President Donald Trump and Iranian President Masoud Pezeshkian have virtually signed a 14-point memorandum of understanding aimed at ending hostilities between the two countries, reopening the Strait of Hormuz, and launching a 60-day process to negotiate a final agreement on sanctions and Iran's nuclear program. We have a report.
8: The White House said that Mr. Trump signed the MOU personally while meeting French President Emmanuel Macron in Paris. On the other hand, Iranian Foreign Ministry spokesperson confirmed that the text of the memorandum has been finalized and signed by both sides. He stated that consultations with Oman and other countries have been underway for some time and that arrangements for managing the Strait of Hormuz have largely been agreed upon. The U.S. has released the official text of the MOU. The 14-point agreement includes an immediate and permanent cessation of military operations, including in Lebanon, and a pledge to conclude negotiations on a final deal within 16 days, extending
2: acceptable by mutual consent. Under the MOU, the US will begin removing its naval blockade and related restrictions, while Iran will facilitate the safe passage of commercial vessels through the Strait of Hormuz free of charge for an initial 60-day period. The document also outlines plans for the phased lifting of sanctions, the release of frozen Iranian assets, treasury waivers for Iranian oil exports, and a US-backed reconstruction and economic development program for Iran worth at least $300 billion. Iran also reaffirmed in the memorandum that it will not develop or acquire nuclear weapons. The agreement also provides for discussions on the future of Iran's enriched uranium stockpiles under the supervision of the International Atomic Energy Agency. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
1: In men's cricket, India defeated Afghanistan by 170 runs in second ODI with 3 months series in Lucknow to take an unassailable 2-0 lead. Put into bat first, India posted a massive 402 runs in 49.5 overs before being bowled out, followed by Shubman Gill's 154 and Ashwin Kishan's 125. For Afghanistan, Nungay Alia Karoti picked up 4 wickets, while Rashid Khan claimed 3. In reply, Afghanistan would bungle off for 232 in 44.3 overs. For India, Ashdeep Singh and Gurnu Brad picked up 3 wickets, while Prince Yadav claimed 2. Shubman Gill was adjudged the player of the match, the third and last match he played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandana's 74 and Shefali Varma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
9: Thank you, Nishit. News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSC files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech Summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Robin Baruch will embark on a Friday visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for 2 Rajya Sabha seats from Jharkhand and 1 from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. U.S. President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. In men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the 3-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
10: आकाशवाणी भूत प्रस्तुत मुख्य समाचार। फ्रांस में G7 शिखर सम्मेलन में संबोधता प्रधानमंत्री नरेंद्र मोदी अंतर्राष्ट्रीय नाणकीय संस्थाओं ने विकासशील देशों ने आर्थिक सशक्त बनाए तंत्र विकसावा जणाव्यु। राज्य की 524 खेतीवाड़ी उत्पन्न बजार समितियों 3,000 कर्मचारियों बोनस और रहन भत्ता मंजूर। રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1,930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો। રાજ્યમાં પ્રથમવાર 2-વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો પ્રારંભ। ભારતીય રેલવે 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી। 21 જૂને યોજાનારી નીટ UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી। આદિપુર ભુજ વચ્ચે રેલવે લાઇનના ડબલિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા 403 કરોડની ફાળવણીના નિર્ણયને કચ્છના સાંસદે આવકાર્યો। 49 કિલોમીટરનો રેલવે ટ્રેક ડબલ થતાં રેલવે કનેક્ટિવિટીની ક્ષમતા વધશે તેમજ ઔદ્યોગિક આર્થિક વિકાસને વેગ મળશે. લખપતના 26 ગામને મળશે ફરતા દવાખાનાની સુવિધા. રાજ્યમાં સર્વાધિક માધ્યમિક શાળાઓની મંજૂરી મળતા કચ્છને વધુ 37 ઇન્ટીગ્રેટેડ શાળાના હુકમ જિલ્લા શિક્ષણાધિકારીને એનાયત કરાયા. ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવી બીજી વનડે સાથે 3 મેચની શ્રેણી 2-0 જીતી લીધી અને મહિલા T20 વિશ્વકપની મેચમાં ભારતીય મહિલા ટીમે નેધરલેન્ડની ટીમને 95 રને હરાવી બીજી સફળતા મેળવી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 સાંભળી શકશો. નમસ્કાર.
11: ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાય કાર્યક્રમ સુણધલ મણી ભા ભેનરે કે જીગર જોબન પુત્રા જા રામ રામ રામ રામ.
12: આકાશવાણી ભુજ જે માધ્યમથી હલો કર્યો ગાલ કાર્યક્રમ જો પ્રસારણ જડી જડી થઈ હતો અને એનજી અંદર નવી નવી ગાલીઓ ખણી અને પા હસદામો હતા. સાયબર ક્રાઇમ જી ગાલવે, કોઈ શૈક્ષણિક ગાલવે, કોઈ એક્સપર્ટ જી ગાલવે અથવા કોઈ એડા પેચીદા પ્રશ્ન વે એ મેદ વસ્તુ જી ગાલપા હલો કર્યો ગાલ જી અંદર કરતા હોતા. આજ પણ એડી જેકડી વસ્તુ ખણી અને આ સમક્ષ આયા હું. આજ પાછા જોકો ગેસ્ટ ઇન જોકો મહેમાન આકાશવાણી મેં આયા ઇન સે ડૉક્ટર શૈલેન્દ્રસિંહ જાડેજા જે જેકડી માધ્યમિક સ્કૂલ જી અંદર શિક્ષક તરીકે ફરજ બજાવ્યા હતા. આજ આ સમક્ષ ચર્ચા કરતા કોઈ વિષય જી ન, કોઈ શૈક્ષણિક ચર્ચા ન, આજની ચર્ચા એડી આય જે પાંચે જીવન કે સુધારે જી ગાલ હે. અને કેવી રીતે સુધારનું એટલે કરીને કોઈ વડા પગલા નહીં ગણે જા. આજે જીવન નથી ખાલી રોજ જી 10-20 કે 30 મિનિટ કરી જી આય. હલો પા એની જે મોએ સુણો કે આજી કોરો ગાલ કરેવા રાઈન ડોક્ટર શૈલેન્દ્રસિંહ જાડેજા. રામ રામ.
13: રામ રામ જીગર સાહેબ, કેમ મજા મે?
12: બસ સાહેબ, અહીં એડી જ રીતે આકાશવાણી જે સ્ટુડિયો મેં અજદાર હો જાય એટલે આશા મણી કે મજા અચે અને આશી મને મજા મેરો.
13: નક્કી નક્કી સાહેબ, આજ જો કોપા ગાલ કરેવા રહ્યું
12: જી
13: એનો જો વિષય અડો હોય
12: હા
13: કે હાલ સમય વેંધે વેંધે પા જો કોપા જો શારીરિક સ્વાસ્થ્ય હે
12: હા
13: એને મે તો મને બહુ જાગૃત થી રહેવને તા
12: જાસો
13: ખાણો પીણો ઓઢણો પણ પા જો કો માનસિક સ્વાસ્થ્ય ઈ જો કો જવાબદારી જે લીધે
12: હા
13: અને વ્યક્તિ મથે મારો મથે જો કો ચંધાઓ વચે થી એને જે લીધે એને જો કો માનસિક સ્વાસ્થ્ય ઉ ડીએ ડી ફડડી બને
12: ફડડો અને સચી ગાલ આજ શરૂઆત મેં સમજાયો કે ધ્યાન કરવું હોય
13: જીગર સાહેબ જો ધ્યાન જી પણ વ્યાખ્યા નહીં
12: હા
13: તો એકડી શાસ્ત્રીય વ્યાખ્યા હું પા જ્ઞાન ની ઉપર
12: હા
13: અને બી પા જો સામાન્ય રીતે સમજાયેલા કરી
12: હા
13: પા જો કો ઘરજી વ્યાખ્યા હું છું ને પણ
12: હા
13: બોલો કયું હોય
12: હા
13: તો હું પણ એની રીતે પણ સમજી શકું હતા
12: બરોબર
13: કે શાસ્ત્રીય વ્યાખ્યા જે પાસે ગાલ કરો તો મહર્ષિ જો કો પતંજલિ હા એની કે પતંજલિ યોગ સૂત્ર મેં અષ્ટાંગ યોગ જો સૂત્ર ઈડનામાં
12: બરોબર
13: એટલે જો કો અષ્ટાંગ યોગ જે બહુ ભાગ પાડે મેં અહીં હા જેકડો યમ નિયમ
12: હા
13: આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર
12: બરોબર એમ
13: કે યોગ જે બહિરંગ જોવા જ્યાં હતા અને બાકી જે કો ત્રય અંગ અનુભવે તો બહાર જો કોઈ વ્યક્તિ એમ કે નેરી નતો શકે કે સમજી નતો શકે કે અનુભવી નતો શકે હું જો કોઈ પંટ વ્યક્તિ એ હું જેમ કે કોરો અનુભૂતિ થઈ હતી એ જઈ શકે તો
12: બરોબર
13: તો એમ રીતે જો બનારો તો ધ્યાન જી જો અષ્ટાંગ યોગ ને એમ કે 7 સોપાન ગણેલું હોય
12: બરોબર
13: અને સામાન્ય વ્યાખ્યા જી જો પણ ગાલ કરું તો વર્તમાનમાં રહેવું એ ધ્યાન હે જેને કાંકે ભૂતકાળ કે ભવિષ્યકાળ જે બે કોઈ વિચાર નતા છે અને પણ વર્તમાન જો ગાલ કરો તો
12: ધ્યાન હે બરોબર ગાલ હે સર એ અહીં ગાલ કરો તો આજ કરો જનરેશન મળે એવી થઈ જાય કે એનથી મૂકે કરો ફાયદો થઈ આને મૂકે પણ એ જ વિચાર છે તો કે અહીં જે ગાલ કરો હતા એમને ખરેખર ધ્યાન ખુલાય કરવું અને એમથી કોઈ ખરેખર ફાયદા પાકે થીંદા
13: પણ જે અગિયાર ગાલ થઈ એના પ્રમાણે જ પાકે ही जो को चिंताओं में कुल आ जाती पांच ही विचार जिली दे
12: बरोबर
13: हाँ जो को न्यू नवी जो को न्यूरोसाइंस सोड है इतने रिसर्च है
12: हाँ
13: ये जैसे कि सामान्य मारू के
12: हाँ
13: 6000 ये आजूबाजू जा दी जैसे सज्जे जा विचार चेंदा
12: ओह
13: अने ध्यान उपाय कुल आ गया उन्होंने कहे से कोरो फायदू थी
12: हाँ
13: तो पांच ही पहला जगाल थी कि पांच ऐसे दुनिया में खाली रुपयों कमल लेता जन्म नहीं हूँ बरोबर
12: बरोबर
13: पांच घरों के शारीरिक स्वास्थ्य पांच साचो खासो खियो पियो कसरत करो तो ये 50% पापन जी कार्ड जी घनी जो आज
12: बरोबर
13: तो 50% कार्ड जी पांच मानसिक स्वास्थ्य है कुल मानसिक स्वास्थ्य जो पांच बरोबर ना है तो ये ऑटोमेटिक पांच मनी वस्तु के तकलीफ करें तो डिस्टर्ब कर दो टू
12: डिस्टर्ब कर दो बरोबर
13: तो शारीरिक स्वास्थ्य और मानसिक स्वास्थ्य जे जो को बैलेंस तादात में जाड़ो वो
12: हां
13: हमला करी बात पे ध्यान करनो पे
12: पे
13: हां ध्यान करो तो पा जो को निर्णय गनबो निर्णय पा बैलेंस रहने गनी सकबो जन चिंती करी न करथिन दो कि जो को निर्णय गनबो इनमें पा के फायदो थिन दो उदाहरण तरीके हम को निर्णय गुस्से में गड़ो हां भय में गड़ो लालच में गड़ो
12: हां
13: ई निर्णय मुके तो लाभ करे नहीं दे
12: सच्ची गाले
13: એટલે જો કો પણ સારો નિર્ણય ગન બોન સે પાકે આર્થિક લાભ થી જો બે પણ ગચ લાભ થી દા અને છલે ધ્યાન થી એ ઈ આધ્યાત્મિક વિકાસ જી ગાલ
12: હાય
13: જો કો પણ 360 ડિગ્રી ડેવલપમેન્ટ જો દા સર્વાંગી વિકાસ
12: જી
13: ઈ ધ્યાન થી થી દો અને બાકી દા ધ્યાન જો જો કો ફાયદા આઈ ઈ અગણી તે
12: બરોબર
13: નહીં ન સકું એ પ્રમાણે ફાયદા આઈ ઉદાહરણ તરીકે હવે જે સમયમાં પાન્યારો તમને દિન દિગાલ મતે જબરો થઈ બને
12: હા સચી
13: વાત કોઈ કે ક્ષમા ન કરી શકો કે પાંજી સહન શક્તિ ખોટી પડી વે
12: ખોટી
13: પડી વે તો કોક પા કે કંઈક છે તો પણ તરત અંતે ગુસ્સે મે જવાબ દીયો
12: તો
13: કોક પા ગુસ્સે મે જવાબ દીયો ને સામે પા પ્રેમ નો જવાબ દીયો
12: હા
13: તો એ જો કો ઘર્ષણ એમ કે તાળી શકે
12: તાળી શકે તાળી શકે
13: તો ધ્યાન જગતમાં ફાયદા આઈ એને હી પણ વસ્તુ ઓછી ને હતી हां के खबर है गैवरता स्ट्रेस मैनेजमेंट जगह चुना वर्कशॉप ले हां
12: सच्ची गाल है
13: तो ये स्ट्रेस मैनेजमेंट करे से थिंदो एंजॉय तो ये स्ट्रेस को वस्तु था है ना
12: हां सच्ची गाल है
13: कहीं कहीं मैनेज करी सकते
12: कर सकते
13: हां कि पंडित जी विचारे के
12: हां
13: इनके मैनेज करे जो नहीं मैनेज करे से थिंदा कि ध्यान थे थिंदा
12: बरोबर है એટલે જે જો મતલબ ઇન થી તો કે ધ્યાન થી ફાયદા થિંદા ઈ પા ઘણી પણ નહીં શકો અગણિત ફાયદા ઇન પણ ઈ લંબે ગાળે થિંદા આજ આમ ધ્યાન કર્યો ને કાલ મુકે ફાયદો થયો એળો ને ઈ ફાયદા મને લંબે ગાળે થિંદા અને લંબે ગાળે દસાંતા પણ ખરા
13: જી જી ચોક્કસ
12: હાણે સાહેબ અસાય શ્રોતા કે ખાસ તે ઈ જણાયો કે ધ્યાન કરે જી કેટલી રીતુ હોય ને એમ જી વિધિઓ કરો હોય ને
13: પાંજે જો કો ભારતીય શાસ્ત્ર પંદરો
12: હા
13: તો ની ગચ મને વિધિ પ્રવિધિ બનેલી હોય
12: હા
13: પણ જે પાંજે રીતુ લેરો તો મુખ્યત્વે ત્રણ ઋતુ એકડો જો કો તાટક હે કે દીવો કરીને પા દીવે જે સામે દીવે જે જો કે જોતે એમ સામે નેર ધરો દીવો પા જો કો સા ખણો તા સા છડો તા રેચ કુંભક જો કો પા યોગ જી ભાષા માં જોતા તે એમ માટે પા કે ધ્યાન દેને જો અને ત્રણ જો કો પા જી ભારત જી સંસ્કૃતિ હે ગુરુ શિષ્ય પરંપરા તો કોઈ જો પા ગુરુ દીક્ષા ગરીબે તો પા જો કો પણ ગુરુ છે એની જે સલાહ સૂચના પ્રમાણે પા ધ્યાન સાધના કરી શકું
12: બરોબર હે પણ સાહેબ આને સચી ગાલ કરા તો પાઈજી પેદાશ ના ગળીજી ફુરસત ના
13: સચી ગાલ હાજી
12: કમ કે ના પણ છતાં સમય પણ કોઈ કના ના તો હારે મુકે ઈ સમજાયો કે ઈ જેકો અહીં ધ્યાનજી ગાલ કહ્યો હતા ઈ કરો નિયમિત કરનું એટલે કે રોજ કરનું અને ધારો કે રોજ કરનું તો કેટલો સમય લાય કરનું
13: અહીં એવરેજ ગાલ ક્યાં કે ભાઈ કોઈ વટ ટાઈમ નહીં
12: હા
13: નંદડો છોકરી થી કરી અને વડા વડીલ મને એટલા વ્યસ્ત
12: બેસ્ત
13: ગાલ છડી દો તો જીકર સાહેબ કે ગાલ કરા કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય અહીં એવરેજ છે કે ભાઈ એકડ બોડી માં ફાયદો કરાય
12: ના
13: એટલે પાકે ધ્યાન રોજ બની શકે તો પાકે ધ્યાન રોજ કરવું
12: ખબે
13: પણ કદાચ પા કદાચ બહાર આવો કે માનતા પે આવો અથવા બે કોઈ કામ તે સામાજિક જવાબદારી અચીવ ને
12: અચીવ
13: કદાચ નથી તો ઠીક વસ્તુ હે બની શકે ધ્યાન રોજ કેનો પે
12: બરોબર
13: બીજો કોઈ પ્રશ્ન કહો કે ભાઈ કેટલો સમય લે કેનો તો પણ જે શરૂઆત કરો તો 5 કિલોમીટર થી શરૂ કરી શકો તો અને પછી હરે હરે પા આય કે ઓછે માં ઓછો 3 મિનિટ સુધી પાકે પૂજે જો
12: બરોબર
13: રોજ રોજ પાકે અડધ કલાક પાકે પેન્ટલા દીણો હોય
12: દીણો હોય
13: જે પા પેન્ટ કે 3 મિનિટ દી શકો તો સમજી ગને છો કે દુનિયા જે અમીર માડું પા આય
12: અડધો કલાક સુધી પૂજણું એ કોઈ એવી વસ્તુ ના કે જે ન થઈ શકે, અશક્ય ને. મુકે એ સમજાયો કે એ ધ્યાન જેવી પ્રવૃત્તિ આય જોકો કે પાણી ધ્યાનજી જોકો વિધ્યું પાણી સમજ્યા છે. અને એ ધ્યાનજી વૃત્તિ એટલે કે ધ્યાનજી વિધિ અને ધાર્મિક વસ્તુ એ કોડો બોય ભેગા ઇન કે એ બોય અલગ અલગ આય. કારણ કે ઘણી વાર પ્રશ્ન એ પણ રહેતો કે ધ્યાન પણ કોઈ કે છો તો એવું લાગે કે એ તો ધાર્મિક વસ્તુ હોય, ખરેખર કરો આ એ બોય વસ્તુ ભેરી જોડેલી આય કે અલગ અલગ આય
13: સાહેબ? ઉપાસના એની જે પદ્ધતિ એની જે માર્ગ છે એની પણ જે પરમાત્મા કે પામેજી
12: ગાલે
13: ધર્મ તો એકડો છે મનુષ્ય ધર્મ. પણ પાંચ નેરબુ મણિધર્મ જો ગ્રંથ જો અભ્યાસ કરો પવિત્ર ગ્રંથ જો એકડી વસ્તુ નેરબુ કે મણિધર્મ મેં કંઈક ને કંઈક ચાલુ હોય કે ભાઈ હેતરો કરો અને હેતરો ન કરો એકડી યાદી બને લઈએ. ઉદાહરણ તરીકે અહિંસા તો સત્ય જો પાલન કરે જોઈએ, અપરિગ્રહ નશો ન કરણો, ખોટું ન બોલો, બની શકે તો ગરીબ જી અથવા જરૂરતમંદ જી મદદ કરો, પ્રેમ ભાવ રાખો, મહેનત કરો. તો એ પણ નેરબો તો જેટલા પણ પાંજા સજે દુનિયા જેટલા પણ ધાર્મિક પુસ્તક થઈએ ગ્રંથ થઈએ એની મેં એવું ચેલો કે હી હી વસ્તુ કરો અને હી હી વસ્તુ ન કરો. અને જે પાણી પાલન કરવું તો પાંજે જો અંદર જે મનુષ્ય હે એ પ્રગટ થયો મનુષ્ય ધર્મ. મને ધર્મ જે જો રસ્તા અહીં એ સરખા જ અહીં
12: ધાર્મિક પ્રવૃત્તિ ના, પણ ધાર્મિક પ્રવૃત્તિ કે સમજેલા કરીને ધ્યાન કરવું જરૂરી હોય તો જ કદાચ પા જે ખરેખર જી અહીં છે કે મને યાદી બની લે કે કોરો કરવાનું ને કોરો ન કરવાનું એ પા ખરેખર વ્યવસ્થિત રીતે સમજી શકતા છે. બહુ જ ખાસી મજાની ગાલ અહીં શૈલેન્દ્ર સાહેબ કર્યો હતા સાયન્સ શ્રોતા સાથે. અને અટકેજો કે અટકાયજો, મને જ નતો થઈએ અહીંથી એ તો કે નવા નવા પ્રશ્ન પણ કર્યા કર્યું અને અહીં જવાબ નહીં વટા. પણ સમયજી પાબંદી આય અને પાકે તકેદારી જ રખી જઈએ કે પાં જે ગાલ કહ્યો હતા એ ગામડે સીમડે કચ્છ જે ગામડે સીમડે મને જ માળું સુધી પૂજે. એની સાથે પણ કાર્યક્રમ જો ટાઈમ પર પૂરો થયેલા આવ્યો હોય તો ડ્યો રજા. કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મેં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત સોનલ રાવલના સ્વરથી કરીએ. રચના છે પુરૂષોત્તમ ઉપાધ્યાયની, ઓફ કોર્સ રચના છે તુષાર શુક્લની.

વ્યાખ્યામાં દિવ્ય સ્વરમાં આપ પ્રણય જામનગરીની આ રચના સાંભળી રહ્યા હતા અને આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અવરજુ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં બિબાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1 લાખ કરોડના લાંબાગાળાના રોકાણ માટેના કરાર. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઉદ્યોગ નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી. રાજુરાના કોવાયાની ઘટનામાં સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ. આદિપુર ભુજ રેલવે લાઇનના ડબલિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા 493 કરોડની રકમની ફાળવણીના નિર્ણયને સાંસદ વિનોદ ચાવડાએ આવકાર્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો. આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના. ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મેરા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડે ગ્રુપ એમાં ક્રોએશિયા સામે 4-2 જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. હવે પછી આપ સાંજે 5:10 મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: હિમાલયા સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ.

સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.

સોઢાના સ્વરમાં આપે રાજા ગોપીચંદની રચના સાંભળી અને આ સાથે જ સંતવાણીનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત મુકેશ અને કંચનના સ્વરથી કરીએ. ફિલ્મ છે ધર્માત્મા.

0: પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમનું હવે પછીનું ગીત અર્ષ ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ, ફિલ્મ યાદોં કી બારાતમાંથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ.

સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝ થી દુનિયામાં ચમકતી આધુનિકતા, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છે ને લતા મંગેશકરના સ્વરમાં હમણાં જ આપણી ફિલ્મ ગોરા ઓર કાલાનું આ ગીત સાંભળ્યું. કાર્યક્રમનું હવે પછીનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ છે આ ગલે લગ જા.

0: ಸಂಜನಾ ಕಿಶೋರ್ ಕುಮಾರ್ನ ಸ್ವರ್ಮ ಆಪ್ ಸಾಂಭಳಿ ರಹ್ಯಾ ಹತಾ કાર્યક્રમનું અંતિમ ગીત ફિલ્મ આ ગલે લગ જામાંથી અને આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સમાપ્ત કરીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર ઉપરથી હવે આપ સામે છો એક વિશેષ કાર્યક્રમ. કેન્દ્રની એનડીએ સરકારના 12 વર્ષ નિમિત્તે વિશેષ શ્રેણીના 6 અંકમાં પ્રગતિની નવી રફતાર, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ એ વિષય પર ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવીન કુમાર સાગર સાથે અશરફ નથવાણી સાથેની વાતચીત હવે આપ સાંભળવા જઈ રહ્યા છો. કાર્યક્રમનું સંકલન કર્યું છે પરેશ મારુએ.
1: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ શ્રેણી કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ, જેના 6 અંકમાં આજે પ્રસ્તુત છે પ્રગતિની નવી રફતાર, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવીન કુમાર સાગર. કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ નથવાણી.

કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષના છઠ્ઠા અંકમાં આપ સાંભળી રહ્યા હતા પ્રગતિની નવી રફતાર, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ, એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા હતા ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવીન કુમાર સાગર. કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ અને સંકલન કર્યું પરેશ મારુએ. આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો. આકાશવાણી જો હી ભુજ કેન્દ્રએ રજૂ કર્યું હતા કચ્છી ફોન ઇન આજી પસંદ.

0: बुझकर छिफोनी 90% कार्यक्रम नमस्कार बोलो बोलो की रीत भाई की आयो બસ ઈવાદર છે વાતાવરણ આયા ને મેરે મારું કચ્છ જા ના આના તક હમ ચંદા બના બહુ દિશા જ નતા પણ મારું મારો વાત ફેરી હતા વાહ વાહ
1: જરૂરથી
0: પસંદગી પૂરી કરી છે.

दरबार करी से अजनबी बन गए हम दोनों, चलो एक बार फिर से

कश्मकश का राज नजरों से चलो एक बार फिर से अजनबी बन

Oh, my God.

જરૂર જરૂર પૂરી કરી શક્યું.

ને નાપા પસંદ હવળા છાપા કાર્યક્રમ સાંભળ્યો. કાર્યક્રમ પ્રસ્તુત કર્યો સ્મિતા ગાંધીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઇડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. દક્ષિણ કોરિયાએ ફુગાવાને કાબૂમાં લેવા અને ઉર્જા ખર્ચ ઘટાડવા માટે એલએનજી અને એલપીજી આયાત પરના ટેરિફ દૂર કરવાની યોજના જાહેર કરી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગઈરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષ વિકાસ અને વારસાના સંગમનો સુવર્ણ યુગ રહ્યા. ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. સુરતના અડાજણમાં વાહનના શોરૂમમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં. કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું, આદિપુર ભુજ વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં ગઈરાત્રે 5 ઇંચ જેટલો વરસાદ થયો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન અંતર્ગત વન વિભાગે તપાસ હાથ ધરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે 4 લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી હાથ ધરી. અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोटा कर्या छू।
0: बदलो बदलो आदत बदलो। हवे नजीक ने बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे जानकार बनो सतर्क रहो।
2: सहयर कार्यक्रम में आप सबनु खूब खूब स्वागत छे। हूँ छु आपनी रेडियो सखी भावना दोषी
3: अने हूँ कृपा जीवराजानी। ભાવનાબેન, આપને ફરવાનો કેવો શોખ છે?
2: ફરવાનો તો ખૂબ જ શોખ છે અને એમાં એ કુદરતી જગ્યાઓ હોય ને,
3: હા,
2: તો ખરેખર ખૂબ મજા આવે। વેકેશન હમણાં ગયું જ છે એટલે આપણા સૌ શ્રોતાઓ પણ ક્યાંક ને ક્યાંક ફરીને આવી ગયા હશે। ફરવાની જે મજા છે ને કૃપાબેન, એ શબ્દોમાં વર્ણવી ન શકાય।
3: હા, એ તો જાતે આપણે જઈએ ને તો જ આપણે અનુભવી શકીએ। અને આ વાત કરીને તો મને યાદ આવે છે ઉમાશંકર જોશીની રચના કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી। અને આવો મોકો આપણને મળી જાય ને ભાવનાબેન તો વાત જ શી કરવી।
2: અને સામાન્ય રીતે છે ને આપણે ફરવા જઈએ તો બસ, ટ્રેન અથવા તો પ્લેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો સાયકલ લઈને ફરવા જવાનું થાય તો કેવું રહે?
3: હા, એટલે સાયકલની વાત કરીને તો આપણને નાનપણની યાદો તાજી થાય કે આપણે શેરમાં ફરીએ ને થોડું ઘણું ચાલીએ અથવા સ્કૂલે કે ક્લાસમાં જઈએ। આપણે જનરલી સાયકલ એટલી જ ચલાવતા હોઈએ અને પછી મોટા થઈને તો એ બધું છૂટી જતું હોય।
2: અને પહેલી વખત જે સાયકલ ચલાવવાનો અનુભવ છે ને એ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો। પહેલી વખત જયારે શીખ્યા હોય અને સાયકલ લઈને જયારે બહાર નીકળીએ ત્યારે જાણે આપણે દુનિયાના કોઈક અલગ વ્યક્તિ હોય ને એવું આપણે અનુભવતા હોઈએ।
3: અને થોડું પડવાનો પણ અનુભવ થાય હોય એમ,
2: હા, પણ એમાંથી જ શીખવાનું મળતું હોય છે।
3: એટલે આ સાયકલની આટલી વાતો કરો છો તો આજે આપણે કંઈક વિશેષ કરવા,
2: હા, અને ખૂબ જ અલગ વિષય લઈને આજે આપણે શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત છીએ। અને આજે જે મહેમાન આવ્યા છે તે પણ વિશેષ છે અને તેઓ પણ આપણી સાથે સાયકલિંગ વિશે વાત કરવાના છે। તો શ્રોતાઓને જણાવીએ કે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરતીબેન ચાપાણી, જેઓ એક સામાન્ય જીવન જીવતા પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક દિવસ તેઓએ સાયકલ હાથમાં લીધી, પેડલ માર્યા અને સફળતા મેળવી। તેઓએ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ સાયકલ સ્પર્ધાઓ જીતી છે, મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। આરતીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે।
3: તો આરતીબેન, આટલી સરસ વાત કરી ભાવનાબેને, પણ હવે અમને એ જાણવાનું મન થાય છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ?
4: જનરલી આમ રૂટીન લાઈફમાં તમે હોય ને તો કન્ટિન્યુઅસલી એમ જ હોય કે આપણું રૂટીન ચાલતું જ હોય, તો મારા રૂટીનમાં એવું જ હતું કે મારી ડોટરનું બોર્ન થયું પછી કન્ટિન્યુઅસલી આપણે એની દેખભાળમાં એવી રીતે જ કન્ટિન્યુઅસલી એમાં આપણે ટાઈમ સ્પેન્ડ થતો હતો। તો એક ટાઈમ એવો હતો કે સાયકલિંગ મારા હસબન્ડ કરતા જ હતા, તો સાયકલિંગની એકવાર ગ્રુપમાંથી રાઇડ હતી 50 કિલોમીટરની, તો મારા હસબન્ડે કીધું કે તારે જવું છે રાઇડમાં, તો પછી મેં કીધું કે હા, આમ પણ હું ઘરમાં ઘણી બોર થાઉં છું એમ, કે રૂટીન કન્ટિન્યુઅસલી આપણું આમ કે તે બચાવ હોય એટલે એમાં જ હોય કન્ટિન્યુ। એટલે તે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટરની રાઇડમાં હું ત્યાં ગઈ પાર્ટિસિપેટ કરવા, તો ત્યાં બધાને પૂછ્યું કે આમાં ફર્સ્ટ ટાઈમ કોણ છે, તો જનરલી મારે એકનો જ હતો
2: બરાબર।
4: અને બસ એ ફર્સ્ટ ટાઈમ ગઈ અને ત્યારે હું કરીને આવી, તો મને ત્યારે બહુ મજા આવી કે ના, ખરેખર આટલું મસ્ત બહાર આટલી સારી રીતે અને આટલું દૂર સુધી આપણે એમાં જઈ શકીએ છીએ, તો કંઈક ડિફરન્ટ મને એક્સપિરિયન્સ થયો। એમ કન્ટિન્યુ કરતા કરતા મને જે 50 કિલોમીટર કરી પછી એ પાછું કંઈક 100 કિલોમીટરની હતી ઇવેન્ટ, તો પછી એમાં એક વખત મેં પાર્ટિસિપેટ કર્યું હતું। પછી મારે એક એના પછી એવું થાય કે જ્યારે સાયકલિંગની ઇવેન્ટ હોય તો 200થી સ્ટાર્ટ થતી હોય, તો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે પછી બધા પ્રેક્ટિસ ને એવું બધું કરતા હતા, તો જનરલી બધાને મેં જોયા, તો પછી એમ કીધું કે આ રાઇડ એકવાર કરવી જોઈએ હો એમ, તો પછી એવી રીતે કરતા કરતા પછી મેં કીધું કે એના માટે 100 એકવાર કરીને તો આપણને ખ્યાલ આવે કે આપણાથી 200 કિલોમીટર થાય છે કે નહીં એમ। મારી ડોટર સાવ નાની જ હતી, આ મૂકીને ક્યાંય જઈ ન શકો એમ, તો રાત્રે એ સૂવે ને તો પછી મમ્મી એની પાસે રહ્યા ને રાતના મેં રાઇડ સ્ટાર્ટ કરી, 11 o'clock સ્ટાર્ટ કર્યું ને પછી મોર્નિંગ કમ્પ્લીટ થાય એવી રીતે કરીને,
2: વાહ વાહ,
4: અને ફર્સ્ટ ટાઈમ એવી રીતે મેં સ્ટાર્ટ
2: સ્ટાર્ટ કરી. ખૂબ સરસ. તમે જેમ 50 કિલોમીટર્સથી રાઇડ શરૂ કરી, તો કેટલા કેટલા કિલોમીટર્સની આ બધી રાઇડ્સ હોય છે, અને કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે ત્યારથી લઈ અને ક્યાં સુધી પહોંચી શકાય, થોડીક એના વિશે વાત કરો.
4: જનરલી 50 કિલોમીટર તો જસ્ટ અમે અહીંયા ઇવેન્ટ હતી કે આપણે સાયક્લોફોન ને એ બધું થતું હોય તો એમાં એવી રીતે હોય 50-75 કિલોમીટર્સ ને એવી રીતે. અને ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં આપણે કહીએ તો ઓલ ઓવર પેરિસમાં એક સાયકલિંગનું ક્લબ છે, એમ આપણે ઇન્ડિયામાં પણ ઓડેક્સ ઇન્ડિયા કરીને ક્લબ છે, તો એમાં 200 માંડી અને 1200 સુધીની રાઇડ થતી હોય છે. એટલે 200-300-400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર અને 1200 કિલોમીટર, એમ અલગ અલગ ડિસ્ટન્સની બધી રાઇડ થતી હોય છે. અને એમાંનો ટાઈમ પીરિયડ એ ફિક્સ હોય છે કે 200 હોય તો એમાં આપણને કિલોમીટર હોય તો એમાં આપણને 3.5 કલાક મળે છે, તો એમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એટલે એ ટાઈમ ની કરી

0: રાઇટ કમ્પ્લીટ
1: પૂરી કરવાની હોય.
0: ઓકે, 400માં એવી રીતે હોય છે, 27 અવર્સ તમને મળે, એટલે તમારે એક ટાઈમ રાઇટ સ્ટાર્ટ થાય પછી એન્ડ એટલી કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. કે ડ્યુરિંગ આપણે ફૂડ માટેનું કે બધું હોય તો એમાં જ ટાઈમ હોય. સપોઝ તમારી સાયકલમાં પણ કંઈ પણ થાય છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી તમારી જ હોય છે. એમાં એવું હોય છે કે તમને બહારથી કોઈ તમે કોઈની હેલ્પ ના લઈ શકો. તમારી સાથે તમારા રાઇડર હોય, જે બીજા સાયકલિસ્ટ તમારી સાથે જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હોય, તમે એની હેલ્પ લઈ શકો, પણ અધર પીપલની તમે એમાં હેલ્પ ના લઈ શકો.
1: બરાબર,
0: કોઈ પણ સપોર્ટ તમે ન લઈ શકો બહારથી.
2: તો પછી તમારે એનું પણ જ્ઞાન લેવું પડ્યું હશે કે મારે મારી સાયકલને રિપેર કેમ કરવી, અથવા એને સરસ રીતે રાખવી હોય તો મારે એની કાળજી કેવી રીતે લેવી. બરાબર ને?
0: આમાં એમ 200 તમે સ્ટાર્ટ કરીને જેમ જેમ તમે ઇવેન્ટ કરતા છો ને આગળ, તો એમાં એવી જ રીતે થાય કે તમને તમારી આમ છે કેમ કે સાયકલ પ્રત્યે એની એક હોય ને તો એની કેર એમ પણ તમને હોય, અને પ્લસ કઈ પણ આવી રીતે ડિફિકલ્ટી આવે તો તેને સોલ્વ કેમ કરવી એનું પણ સોલ્યુશન આવતું છે.
1: એટલે કૃપાબેન, ફક્ત આ સાયકલિંગ એટલે ખાલી પેડલ મારીને સાયકલિંગ કરવું એવું નથી, પણ સાયકલિંગ દ્વારા ઘણું બધું શીખવા પણ મળતું હોય છે.
2: અને આરતીબેન, તમે વાત કરી કે તમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે સાયકલ લઈને, તો કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધીમાં પ્રવાસ કર્યો છે, અને આમ જોઈએ ને તો કેટલા કિલોમીટર સુધી તમે કર્યું હશે?
0: અત્યાર સુધીમાં મારા 65,000 કિલોમીટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે.
2: ઓહો.
0: અને અમારે છે ને એક એસઆર સિરીઝ કહેવાય, તો એસઆર સિરીઝમાં એવું હોય કે 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર, એ ચારે ચાર ઇવેન્ટ કમ્પ્લીટ કરો ને એટલે એક 1 SR તરીકેનું તમને ટાઇટલ મળે છે.
2: અચ્છા,
1: બરાબર.
0: તો એમાં એ એસઆર સિરીઝ હોય ને તો એ અમે અત્યાર સુધીમાં 10 કમ્પ્લીટ કરેલી છે. અને પછી જે 1200 કિલોમીટરની છે તો એ મેં 5 ઇવેન્ટ અત્યાર સુધીમાં પાર્ટિસિપેટ કરેલી છે. તો એમાં જે 1200ની ફર્સ્ટ હતી મારી, તો એ રાજકોટ સિરોહી રાજકોટ, પછી રાજકોટ દીવ રાજકોટ હતી, અમદાવાદ પુષ્કર અમદાવાદ, પછી અમે 1200માં પુણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુણે હતી, અને આપણી બરોડાથી પણ એક ઇવેન્ટ થઈ હતી, તો બરોડાથી ગોવા ત્યાં કમ્પ્લીટ થઈ હતી. એવી રીતે આવી ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ અમે બધી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, એટલે તેના થ્રુ તમને ડિફરન્ટ ડિફરન્ટ રૂટ તો એક્સપ્લોર કરવા મળે જ છે, પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ, એમ લાઇક માઇન્ડેડ પીપલ, જેના હિસાબે તમે એની સાથેની તમને ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
1: અને આટલી બધી જગ્યાએ તમે ફર્યા, આટલી બધી રાઇડ્સ કમ્પ્લીટ કરી, તો આ બધામાં કોઈ એવો બનાવ છે જે લાઇફ ટાઈમ તમને યાદ રહી ગયો હોય, એટલે કે કોઈ યાદગાર ઘટના હોય તો એની થોડી વાત કરો.
0: જનરલી અત્યાર સુધીમાં કોઈ રાઇડ કરવા જાય ને તો આમ મને ઓલમોસ્ટ એવું છે કે હું સાયકલ ઉપર બેસું ને એટલે મને મજા જ આવે, એટલે આમ છે કે મને પ્લસ પોઈન્ટ જ દેખાતા હોય. આમ જનરલી બીજો પોઈન્ટ તો મને કોઈ દિવસ તકલીફ જ ન હોય, હું રાઇડ પૂરી થાય ને ત્યારે મને એમ થાય કે બસ રાઇડ કમ્પ્લીટ થઈ ગઈ, એ મારા માટે એક એવો પોઈન્ટ હોય. અને ફર્સ્ટ ટાઈમ મેં જયારે 1200 કરેલી હતી ને ત્યારે આમ મને એટલું બધું કંઈ લોંગ ડિસ્ટન્સનું કે એવી કંઈ મને હતું નહીં એક્સપિરિયન્સ કેવી રીતે, અને મારે 1200 કરવી હતી તો એની પહેલા મેં જે પ્રિપરેશનમાં તો મને કેમ કે 200, 300, 400 કિલોમીટર મેં ઇવેન્ટ કરી, પછી જસ્ટ અહીંયા એવું હતું કે ગ્રુપમાં એક જગ્યાએ 1000 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થઈ, તો એ લોકોનું સાયકલિંગ ગ્રુપનું કંઈક ગેધરિંગ હતું, તો એ લોકો બધા એનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે અમે આ રૂટમાં આવી રીતે અમને ડિફિકલ્ટી આવી, અમને આવી બધી મજા કરી, હેડવિન હતો, પછી બપોરના તડકો બહુ જ લાગે, રાત્રે ઊંઘ બહુ આવે, પ્રેમ પાવ્યા હતા, એ બધી વાત કરતા હતા. તો હું જસ્ટ આવી રીતે શેરમાં બેઠી ત્યારે મને વિચાર્યો કે બીકો આ ઇવેન્ટ એકવાર કરવી જોઈએ, તો એમ કરતા કરતા પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એને કીધું કે 1000 કિલોમીટર કરવું કે એમ ઇઝી નથી, એમ પહેલા 600 તો કર પછી 1000 વિશે વિચારશે એમ. તો જનરલી પછી મેં 400 પછી થોડાક દિવસ પછી 600ની ઇવેન્ટ હતી, તો પછી મેં એ 600 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું, અને 600ની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને બધા અત્યારે એવું હતું કે કમ્પ્લીટ થયું ત્યારે બધા બહુ એપ્રિસિએટ કર્યું કે બહુ સારું એમ કે તમારી એસઆર સિરીઝ કમ્પ્લીટ થઈ, પણ એચમાં મને એવું નહોતું કે મને એ કમ્પ્લીટ થઈ. પછી મેં આવીને કીધું કે સવે ઓલી 1000 કરીશ,
1: એટલે તમારો ગોલ 1000માં સાયકલિંગમાં હતો.
0: એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ જયારે 1200 કરી ને ત્યારે પણ મને એમ છે કે શું કે આમ ક્યુરોસિટી જોઈ, આમ એમ થાય જ કરે કે આ કેવી રીતે હશે ને શું, અને હું કન્ટિન્યુઅસલી મારી ત્યારે એટલી કોઈ સ્પીડ કે એવું કંઈ નથી, પણ હું સાયકલ ઉપર બેઠી હોય ને તો મારું કન્ટિન્યુઅસલી મને વિધાઉટ બ્રેકે મને કન્ટિન્યુઅસલી ચલાવવાની વધારે આદત.

0: દિવસ તો મને બહુ આવી રીતે છે ને 1200 ઇવેન્ટ ને એ બધી આપણે ઇન્ડિયામાં પણ કર્યું તો એવી રીતે ત્યાં ફ્રાન્સમાં પણ ત્યાંની 1200 ની એક ઓલ્ડેસ્ટ ઇવેન્ટ થાય છે, પીબીપી કરીને હોય છે, પીબીપી પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇવેન્ટ હોય છે, તો એમાં બહુ ઓલ્ડેસ્ટ ઇવેન્ટ છે અને ત્યાંના લોકો તે ઇવેન્ટ એક ફેસ્ટિવલની જેમ એ લોકો સેલિબ્રેટ કરે છે, જેવી રીતે કે ત્યાં અત્યારે તમે જાઓ ને તો ત્યાંથી ઓલ ઓવર કન્ટ્રીમાંથી લોટ્સ ઓફ બધા પાર્ટિસિપન્ટ આવે છે અને લોટ્સ ઓફ ક્રાઉડ હોય છે અને તે લોકોનું જે સેલિબ્રેશન એક કરે છે ને તો એના ઘરના ટોટલી મેમ્બર્સ એડલ્ટ થી માંડીને ચિલ્ડ્રન સુધીના મિડ નાઇટ પણ તમને કોફીથી માંડીને બધું ફૂડ સર્વ કરતા હોય, તમને રાત્રે સુવા માટેની બધી ફેસિલિટી તમને પ્રોવાઇડ કરે એ બધી જ અને એટલી હદે ચીયર અપ કરતા હોય ને તો એ જોઈને તમને એ એક્સપિરિયન્સ એ અમારા માટે આમ કેમ કે લાઈફ ટાઈમની મેમરી બની રહેશે.
1: અને આ તમે આટલી બધી જગ્યાએ ફર્યા આરતીબેન, તો આમ સાયકલ લઈને જાઓ તો રસ્તાઓ એકદમ સરળ અને સરસ હોય કે ઘણા બધી ચેલેન્જીસ પણ આવે એમાં?
0: જનરલી રસ્તામાં જો તો ચેલેન્જીસ હોય જ, કારણ કે ઘણી વખત આપણે અત્યારે નોર્મલ વ્હીકલમાં નીકળીએ તો પણ આપણને ક્યારેક એમ થાય કે અત્યારે બહુ સનલાઇટ છે કે તડકો છે, આપણને ક્યારેક પવન લાગતો હોય, તો અમારે તો પાછું બધી સિઝન અંદર કવર થતી હોય કે મોન્સૂનમાં અમે જતા હોય તો ત્યારે હોય, પછી વરસાદમાં એમાં તમને તકલીફ પડતી હોય, વિન્ડ હોય ત્યારે તમને તકલીફ પડતી હોય, એવું બધું હોય છે, પણ એ બધી વસ્તુ ચેલેન્જ હોય ને તો તમને મજા આવે કરવાનું.
2: બરાબર.
0: જસ્ટ અમે હમણાં થોડાક જ ટાઈમ પહેલા અમે 600 કિલોમીટરની ચંદીગઢથી સિમલા મનાલી વાળી ઇવેન્ટ કરેલી હતી, તો ત્યાં તો અમને મિક્સ સીઝન અમને થઈ હતી, કારણ કે ત્યાં અમને તડકો પણ એટલો હતો, એટલી હતી, ઠંડી પણ હતી જયારે મનાલી પર ગયા ત્યારે, અને પાછું રેઇનની સિઝન મિક્સ આવ્યો, એટલે ટોટલી અમે ત્રણે ત્રણ વેધર
2: અનુભવ ત્યાં કર્યો. બરાબર. અને સાયકલિંગ તમે રેગ્યુલરલી કરતા હો તો ફિટનેસ માટે કંઈ કાળજી લેવી પડે કે શું?
0: તમે છે ને સાયકલિંગ તમે સ્ટાર્ટ કરો ને, સાયકલિંગ જ નહીં ઓલ ઓવર કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરો ને તો પછી ધીમે ધીમે કરતા તમારું એક લેવલ તમે આવે ને પછી તમે એના માટે તમે ફૂડમાં તમારો ચેન્જીસ આવે, પ્લસ તમારો રૂટીનમાં ચેન્જીસ આવે, તમારી સુવાની કે જે કંઈ આદત હોય તે બધી, અને પ્લસ અમે છે ને એના માટે સાયકલિંગ માટે અમે વર્કઆઉટ એ કરતા હોય છે કે વીકમાં અમે 3 to 4 days અમે સાયકલિંગ માટેની છે કે અલગ અલગ હોય કે ઇન્ટરવલ્સ આ તે બધું પ્રેક્ટિસ કરતા હોય, 2 days અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તે કરીએ છીએ, અને વીકમાં 1 day અમે ઓફ રાખીએ છીએ.
2: બરાબર.
0: અમારો વીકનું શેડ્યુલ આવી રીતે હોય છે.
2: બરાબર.
1: અને આટલું સરસ તમે બધું એક્ટિવિટીઝ કરો છો અને બહાર પણ આપને ઘણી વાર જવાનું થાય, ઘણા બધા દિવસો સુધી રહેવાનું થાય, તો તમે જે ઘર પરિવારની જવાબદારી એ કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આજના સમયમાં એ બહુ મોટો પ્રશ્ન છે બધા માટે કે એક તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આપણું ગમતું કાર્ય કરતા કરતા પણ આપણે ઘરની જવાબદારી કઈ રીતે સંભાળવી, તો તમે એ કઈ રીતે કરો છો?
0: તમે બહુ સારી વાત કરી કે જનરલી મારું પણ એવી જ રીતે છે કે હું જયારે અહીંયા હોઉં છું અને મારું જે પ્રેક્ટિસનો ટાઈમ હોય ને, તો મારી ડોટર પહેલીથી નાની છે કે જનરલી બધાને હોય કે સ્કૂલે જવાનો ટાઈમ હોય, તો ગ્રુપમાં બધા લેટ જતા હોય કે એ લોકોને તો કંઈ બીજું શેડ્યુલ ન હોય, તો મારી કોઈ ઇવેન્ટ માટે પ્રિપરેશન છે કે મારે કોઈ રાઇડમાં જવાનું છે તો મારું શેડ્યુલ એવી જ રીતે હોય અર્લી મોર્નિંગ, એમ કે હું 6 to 6:30 પાછી રિટર્ન હું ઘરે જ હોય.
1: અચ્છા.
0: અને પછી એ ટાઈમે જયારે મારે એ શેડ્યુલમાં મને ફિક્સ થવાનું હોય તો એ પ્રમાણે તો હું રાઇડ એકલી જ કરવા જાઉં છું. અને ખરેખર કે બહાર તમે જાઓ તમારા શેડ્યુલને ફોલો કરવા માટે તમે જેટલું પહેલા વિચારીએ ને કે આટલું અર્લી મોર્નિંગ ન નીકળાય કે આમ ન કરે, તો ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય તમને ન કરવા માટેના, પણ એ બધા કરીને તમે બહાર નીકળો છો ને તો કોઈ જાતનું કોઈ તકલીફ નથી ને બહાર બધી બહુ સારી રીતે તમે કરી શકો છો.
1: અને પરિવારના સભ્યોનો પણ આપને ખૂબ સપોર્ટ હશે એમ.
0: આવી રીતે હું જાઉં છું તો અમારે ઘરમાં મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અત્યારે એટલા જ એક્ટિવ છે, અમે અત્યારે હોય તો મમ્મી પણ યોગામાં ને બધી રીતે એ બહુ સારી રીતે એક્ટિવ છે, એટલે એ કરતા હોય, અને સપોઝ હું જાઉં છું તો એ લોકો મારા કરતા વધારે હેપી હોય છે, આરતી જવાની છે.
1: એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે તમે એકલા તમારો પ્રોફેશન છે કે શોખ માટે જાઓ અને ઘરના સભ્યોની જે સપોર્ટ ત્યારે જાઓ ને તો એ મજા
2: અલગ છે. અને એ જે આનંદ છે ને આપણને કે આપણા પરિવારજનો આપણા માટે પ્રાઉડ ફીલ કરતા હોય એનો આનંદ અલગ જ છે. અને આટલી બધી સાયકલિંગની વાત કરી આરતીબેન, તો અત્યારે આપ જે રીતે સાયકલિંગ કરો છો તો એ રીતે ગુજરાતમાં વાતાવરણ કેવું છે, મહિલાઓ આ ફિલ્ડમાં આગળ છે ખરા?
0: ગુજરાતમાં ઓલ ઓવર બધા કરે છે, પણ ફિમેલ્સમાં એનો રેશિયો કાયમ માટે કમ જ હોય છે. તમે જે રીતે કહો છો ને કે બધાને આમ કહો છો ને કે બધા પોઈન્ટ હોય કે એક વાર કરે તો પછી કન્ટિન્યુઅસલી કરવું એ બધા માટે ડિફિકલ્ટ હોય છે.
2: સાચી વાત છે. અને આ તમારી જે સાયકલિંગની યાત્રા છે એમાં તમે અનેક સફળ પડાવો પણ મેળવ્યા છે, તો થોડીક એની વાત કરો કે કઈ કઈ જગ્યાએથી આપને સફળતા મળી છે, સર્ટિફિકેટ્સ મળ્યા છે, મેડલ મળ્યા છે.
0: અત્યાર સુધીમાં મેં તમને વાત કરેલી તેમ કે મેં 10 ટાઈમ એસઆર સિરીઝ, 10 વખત મેં એસઆર સિરીઝ કમ્પ્લીટ કરેલી છે, અને કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 5 યર્સ 1200 કિલોમીટર કરેલી છે, 1 ઇવેન્ટ 1000 કિલોમીટર ની કરેલી છે. અને બસ ફ્રાન્સમાં પણ અમે 2 વખત એવી રીતે પાર્ટિસિપેન્ટ કરેલું હતું. મારી ફર્સ્ટ ટાઈમ હતી તો મારાથી કમ્પ્લીટ નહોતી થઈ, અને ત્યારે મારો હેલ્થ ઇશ્યુ હતો, અને સેકન્ડ ટાઈમ મને લાઇટ ફિનિશ થયું હતું. જે જે ઇવેન્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કરતા હોય ને, તો તમારું જે છે ને એક ઓડેક્સ ઇન્ડિયાની એક વેબસાઇટ હોય, તો તેની ઉપર તમે જઈને તમારું જોવો ને, તો જેટલા જેટલા સાયકલિસ્ટો હોય ને તો એનું લખેલું હોય કેટલી તમે કરેલી છે ઇવેન્ટ્સ ને, એના પાર્ટિસિપન્ટ છે ને તમારા એસઆર સિરીઝ, તો એના પ્રમાણે એનો રેન્ક
2: હોય છે. અચ્છા અચ્છા.
1: અને તમે જે અચીવમેન્ટની વાત કરો છો, તો એ જ્યારે તમારા જીવનમાં આટલું બધું બન્યું, તો એના કારણે તમારી આસપાસના લોકો અને એના ઉપર કેવો પ્રભાવ પડ્યો? કારણ કે ઘણી વાર આપણે પણ કોઈને પ્રેરણા આપતા હોઈએ એવું પણ બને, કારણ કે ઘણા લોકો સંકોચ અનુભવતા હોય કે હું કઈ રીતે શરૂ કરું, પણ તમને જોયા હોય તો ઘણી વાર એવું થાય કે ના, આ શક્ય છે, આપણે આપણા શોખને પણ પ્રોફેશન બનાવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ ને આપણને મનગમતું કાર્ય પણ કરી શકીએ. તો એવા કોઈ અનુભવો છે કે આપને સમાજમાંથી અથવા આપના પરિવારમાંથી આટલું સરસ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોય?
0: જનરલી આપણે જ્યારે ઘરમાં કોઈ પણ અત્યારે નોર્મલ કંઈક પણ કરતા હોય ને, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કિડ્સ આપણને, આપણા બચ્ચાઓ હોય આપણને જોતા હોય, મમ્મા શું કરે છે, આમે જનરલી કરતા હોય ને તો છોકરાઓને એવું જ કરવાનું હોય. તો મારી ડોટર જયારે નાની હતી ને, ત્યારથી એને એમ જ કે મમ્મા સાયકલ લઈને જાય ને, એટલે ઓલી સાઈડ વ્હીલ વાળી સાયકલ હોય ને, તો એમાં એને આઈ થિંક લગભગ 6 યર ની હશે, તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે, અખબાર એનું હતી છે કે મને પડદરી જવું છે, તો આને પડદરી આ સાયકલમાં કેમ લઈ જવાની એમ. તો એકવાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી, અને એ પણ સાઈડ વ્હીલ વાળી સાયકલમાં, અને પ્લસ પછી એમ કરતા કે પછી એની ઈ જીત પૂરી ના થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે, અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં, રાત્રે એમ કે મમ્મા જવું છે, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોઈએ. પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી, અને પછી 150 કિલોમીટર કરી, એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એની 8 યર્સ ની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
2: એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એનું

0: ટેક્સટાઈલ છે ને એકદમ જ
1: બદલાઈ ગઈ છે.
0: અને મારા નેબર તમે વાત કરી એમ કે એવું છે કે હું આવી રીતે અર્લી મોર્નિંગ પર જઈને આવતી હોય ને તો પણ એમ કે આનાથી જો આટલું થતું હોય તો આપણાથી કેમ.
1: બસ બસ એ મોટી વાત છે.
0: મારે એવું છે કે મેં તમને કીધું કે હું મારી રાઈડ કમ્પ્લીટ કરીને આવું 6:30 પછી, તો મારી ડોટરનો ટાઈમ હોય તો એનું ફિક્સ હતું કે એની બસનો ટાઈમ થાય ને એની પહેલા ફૂટબોલ એને રમવું જોઈએ. તો અમે બસ એનો ટાઈમ ફૂટબોલ લઈને, ફૂટબોલ રમી લઈને પછી બસ એમાં જતી પણ રહીએ સ્કૂલે.
1: એટલે એવો ટાઈમ આપણે ગોઠવેલો.
0: હું હંમેશા ટાઈમ મેનેજ કરીને ચાલુ કે આપણે જે કરીએ છીએ તો એનું કોઈ લોસ કે ટૂંકમાં એની બીજી કોઈ વસ્તુ એને નો ફેસ
1: કરવી પડે. વાહ, ખૂબ સરસ વાત. અને આરતીબેન, આપની આટલી સરસ પ્રેરણા આસપાસના લોકોએ મેળવી, એ જ રીતે અમારા જે શ્રોતાઓ છે એ પણ આપનામાંથી ઘણી પ્રેરણા મેળવશે જ. તો એમના માટે કોઈ સંદેશ આપો.
0: જનરલી દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય કે કોઈ પણ, તમે તમારા માટે સ્પેશિયલ પર્સનલ ટાઈમ નીકાળો. બાકી તમે તમારી જે જોબ કરતા હોય, કોઈ અમારા સાથે સાયકલિંગમાં છે તો તેમાં પણ ઘણા ડોક્ટર્સ ને બધા પણ છે, તો એ લોકો ટાઈમ મેનેજ કરીને આવી રીતે સમટાઈમ્સ ઇવેન્ટ કરતા હોય છે. તો તમારા લોકો માટે સ્પેશિયલ એવું જ નથી કે સાયકલિંગ કરો. તમને કોઈ પણ ગમતું હોય વસ્તુ, સ્વિમિંગ ગમે, તમને રનિંગ ગમે, તો વોટ એવર કોઈ પણ એક્ટિવિટી પ્લસ પણ તમારા માટે કરો કે જેનાથી તમારી હેલ્થ સારી હશે, તો એ બેનિફિટ તમને તો બેનિફિટ મળશે જ, પ્લસ તમારા ફેમિલીને એનો બેનિફિટ મળશે. કારણ કે ઈ જે આપણને ગમતી વસ્તુ કરીએ છીએ તો એના થ્રુ આપણને ઇન્ટરનલ હેપીનેસ ફ્રી થાય છે.
1: સાચી વાત.
0: એટલા માટે આપણને એના થ્રુ આપણે આખા ઘરનું જે કે ને કે એટમોસ્ફિયર આખું આપણાથી જ ચેન્જ થતું હોય છે. એટલે મેક્સિમમ બેનિફિટ આપણા ફેમિલીને મળે જ છે આનો. અને આપણી હેલ્થનો તો આપણને મળે જ છે કે આપણે આપણી જેમ જેમ એજ થશે તો આપણી જે ફિટનેસ લેવલ છે તો એક તમે રીતે જુઓ તો આપણે એના ઈ ફિટનેસ લેવલથી યંગ થવું છે.
1: બરાબર. અને કૃપાબેન, આરતીબેનની આટલી પ્રેરણાદાયી વાતો સાંભળ્યા પછી જો શ્રોતાઓ એમની સાથે કોઈ વાત કરવા માંગતા હોય કે માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો આપણે તેમનો કોન્ટેક્ટ નંબર આપી દઈએ.
2: ચોક્કસ. આરતીબેન ચાપાણીનો નંબર છે 94095304780.
1: 94095304780. 9409530480.
2: અને ભાવનાબેન, આટલી સરસ આપણે આજે પ્રેરણાદાયી સફર જાણી આરતીબેનની, અને આરતીબેન એમનો સમય કાઢીને આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આરતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
1: કૃપાબેન, ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી અને આજની મુલાકાતમાંથી ખૂબ જ પ્રેરણા પણ આપણને મળી.
2: ચોક્કસ.
1: કે કોઈ સામાન્ય વિષયને લઈને જો આપણે નક્કી કરી લઈએ, મક્કમ બની જઈએ, તો સફળતા ચોક્કસ મળે છે.
2: અને આટલા સરસ સંદેશ પછી ભાવનાબેન હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા એક સરસ મજાનું
1: ગીત સાંભળી લઈએ.

0: ને.
1: ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે.
2: કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેલ દ્વારા ચોક્કસ પાઠવશો.
1: તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ આપની રેડિયો સખી ભાવના દોશી
2: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
1: નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1થી જીત મેળવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
1: પેસ્ટિસાઇડ અબ લગાતે હૈ જમીન કો બંજર કર લેતે હૈ ઓર ઉસી જમીન સે ઉગા હુઆ અનાજ હમ ખાતે હૈ તો તરહ તરહ કે બીમાર હોતા હૈ. પ્રાકૃતિક ખેતી કરના શરીર કે લિયે અચ્છા હોતા હૈ. શરીર કેવલ નહીં, શરીર મન આધ્યાત્મિકતા હર દિશા કે લિયે અચ્છા હોતા હૈ.
0: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સમુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
2: 14 સૂત્રીય સમજૌતે મે લેબનાન સહિત સભી ક્ષેત્રો મે સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ. ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ. સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા. વહી ઇરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડમરુ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા. સમાચાર કક્ષ સે આનંદ પાઠક.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદી ફાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સ્ટ્રુડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન

0: પ્રથમ કાર્ગો વિમાને નોઇડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન, ઓટો પાર્ટસ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઉભી થઈ છે. એરપોર્ટે બે દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને યુએઈ સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટીવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટીવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાવ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. ટીએમસીના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષની ઉજવણી થઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે સરકારની યોજનાઓની સફળતા અંગે જણાવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ નાગરિકોએ એક જ સ્થળે ઉભા કરાયેલા સ્ટોલ પરથી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું. જામનગરના લેઉવા પટેલ સમાજ હોલ ખાતે શ્રીમતી જાડેજાએ ખેડૂતોની ચિંતા કરતી સરકાર પ્રાકૃતિક ખેતી જેવા સુધારાત્મક અભિગમ સાથે આર્થિક સ્થિરતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને લાંબા ગાળાની આવક સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણનો કાર્યક્રમ રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો. તેમાં કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ અપાયા હતા. પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રણોત્સવ, સફેદ રણ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે, જેના કારણે સ્થાનિક લોકો માટે આવક અને રોજગારીના નવા માર્ગ ખુલ્યા છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ પજવણીની ફરિયાદને ગંભીરતાથી લઈ આ મામલે નિયામકને જરૂરી સૂચનાઓ આપી. સત્તાવાર યાદી મુજબ ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનસેરીયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. રાજ્યમાં રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓમાં દોષિતો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજીંગ વિષયવસ્તુ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી રાજ્યકક્ષાની ઉજવણીમાં 4000થી વધુ નાગરિક સહભાગી થશે, તેમજ 17 મહાનગરપાલિકા, 33 જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ કરાશે.
1: આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે. યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે. 21 જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે. 17 મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
0: ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય. તેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂતે, ગિફ્ટ સિટીના વહીવટી સંચાલક સંજય કોલે, પૂર્વ મંત્રી બ્રિજેશ મિરજા સહિતના લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓની પસંદગી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલી આ તમામ શાળાઓને પ્રમાણપત્ર અને પ્રવૃત્તિઓને જાળવી રાખવા 1,00,000 રૂપિયાનું ભંડોળ અપાશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે રણજીતકુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપીના સફળ 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુથ સ્તરના અધિકારી બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને જરૂરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે પહેલીવાર અંગદાન કરાયું. 25 વર્ષના પરિણીત મહિલાના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખે વધુ માહિતી આપી હતી.
2: અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આજે બેનના સગાઓ જે નિર્ણય લીધો છે, સહમતિ આપી છે, એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની જે લોકોની જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ સંપન્ન થયો હતો. તેના અનુસંધાને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા. રાજ્યના શ્રમ ખાતા અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આ રોજગાર વિષયક 15 દિવસના અભ્યાસક્રમમાં જોડાઈને ધોરણ 10ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ બન્યા હતા. તેમાં સોફ્ટ સ્કીલ, ગ્રામ્ય પત્રકારત્વ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ મિત્ર અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ઈડીપી જેવા આધુનિક વિષયની તાલીમ અપાઈ હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે પશ્ચિમ રેલવેના 71મા રેલ સત્તા પુરસ્કાર સમારોહમાં મહાપ્રબંધક સ્તરની 4 પ્રતિષ્ઠિત શિલ્ડ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ 4 શિલ્ડમાંથી 2 મહત્વની શિલ્ડ, રેલ મદદ શિલ્ડ અને કોમર્શિયલ ક્લીનલીનેસ શિલ્ડ, વાણિજ્ય વિભાગની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા માટે એનાયત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા મહિલા કર્મચારીઓની સુવિધા, આરામ અને કાર્યક્ષમ સ્થળ પર વધુ સારું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મહત્વની પહેલ કરતા મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પરિસરમાં સ્થિત મહિલા વિશ્રામ કક્ષ, લેડીઝ લાઉન્જનું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલકુમાર મીનાએ કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારી હિત નિધિ અને પશ્ચિમ રેલવેના સહયોગથી નવીનીકૃત આ લેડીઝ લાઉન્જનું ઉદઘાટન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન WRWWO રાજકોટના અધ્યક્ષ દ્વારા કરાયું હતું. આ પહેલ મહિલા કર્મચારીઓના કાર્યસ્થળના અનુભવને વધુ સારો બનાવવા તથા તેમની સુવિધા અને કલ્યાણ પ્રત્યે પશ્ચિમ રેલવેની સંવેદનશીલતા દર્શાવે છે. રાજકોટ મંડળ દ્વારા કર્મચારીઓના હિત, કલ્યાણ અને શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિના વિકાસ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ માટે લેડીઝ લાઉન્જનું આ નવીનીકરણ પશ્ચિમ રેલવેની કર્મચારી હિતલક્ષી કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યે પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શહેરની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા TNAI લોકલ યુનિટ રાજકોટ દ્વારા ગત 12 મે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયેલા નર્સિંગ સ્ટાફના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયા. TNAI રાજકોટ યુનિટ દ્વારા માત્ર એક જ દિવસ નહીં પરંતુ સમગ્ર નર્સિસ વીક દરમિયાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. તેમાં રક્તદાન શિબિર સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ ગઈ. વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મેધસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે રાજકોટમાં સાંસદ પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ ગઈ. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ગત 12 વર્ષથી દેશ અને રાજ્યમાં વિકાસ અને જનકલ્યાણની જે સરવાણી વહી રહી છે તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના માધ્યમથી વધુ સુદૃઢ બનાવવા યોગ અનિવાર્ય છે. તેમણે મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા પણ લોકોને આહવાન કર્યું હતું. જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજકોટ અને ઢાંકમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી. રાજકોટ અને ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દરમિયાન પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન ધાર્મિક સ્થળોના પરિસરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવાયા. આમ શ્રમદાન થકી ધાર્મિક સ્થળોને સ્વચ્છ કરી 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના અભિયાન ઉજવાયું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા પ્રીમિયમ વોલ્વો અને એસી બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગને ફાળવાયેલી વધુ 5 નવી વોલ્વો બસને મેયર નિહલ શુક્લાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હમણાં જ આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જયદીપ પંડ્યા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

દર્શનાર્થી ગોહિલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી રમેશ પારેખની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. નમસ્કાર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય,

બરાબર મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને હા જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

0: શ્રોતા મિત્રો, એક રિશ્તા આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગાયક કલાકારો હતા મોહમ્મદ અઝીઝ, અનુરાધા પોંડવાલ અને સારિકા કપૂર.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલોં કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત કેવડિયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શ્રેયા ઘોષાલ અને બેની દયાલના યુગલ સ્વરમાં હવે સાંભળશો ગજની ફિલ્મનું આ ગીત.

0: કઈ ક્રિયા સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની.

0: સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસને અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં ઝુબેદા ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સાંજના 6:15 થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના આ કાર્યક્રમમાં સાંભળશો નાગરભાઈ પ્રજાપતિના સ્વરમાં પ્રાચીન ભજન અને ત્યારબાદ બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં લોકગીત. પરંતુ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ સાંભળી આ જાહેરાત.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાગશો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજા માત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી.
1: હા, મારી મા કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા ચિંતિત ન થાય. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખોટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાણ, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેઇન, એમડીએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી, આપે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે પ્રતિબંધિત પગલાં જાહેર કરાયા છે. કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ તેમજ સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ગાંધીધામ અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ગાંધીધામ આ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડિંગના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં આગામી 21મીએ સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવ્યા છે, જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં 4 કરતા વધારે લોકોએ એકઠા ન થવા, સરઘસો ન કાઢવા તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર ન વગાડવા જણાવાયું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપિંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓએ કોપિંગ મશીનની મારફતે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલ ન કરવા મશીનો બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડિવાઇસીસ જેવા કે બ્લુટૂથ કેમેરા, પેન કેમેરા, મોબાઈલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલ પવિત્ર ગેબનશાહ તીર્થ દરગાહ ખાતે માનતા પૂર્ણ કરવા રાજસ્થાનના નાગોર જિલ્લાથી પરિવાર સાથે આવેલા લ્યુકેમિયા એટલે કે રક્ત કેન્સરથી પીડિત 8 વર્ષીય બાળકને રેલવે પ્રવાસ દરમિયાન અચાનક તબિયત બગડતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તાત્કાલિક જિલ્લા આરોગ્ય તંત્ર, ખંડી તબીબો અને સામાજિક સંસ્થાઓએ સંકલિત પ્રયાસો કરીને બાળકનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મળતી માહિતી મુજબ બાળકની ગંભીર પરિસ્થિતિ સર્જાતા પરિવારજનોએ કચ્છ કલેક્ટરનો સંપર્ક સાધીને મદદ માંગી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ ત્વરાએ જિલ્લા આરોગ્ય તંત્રને બાળકની જરૂરી તમામ સારવાર આપવા સૂચના આપી હતી. ટ્રેન સવારે જેવી ગાંધીધામ પહોંચતા જ આરોગ્ય તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર જ બાળકને તપાસીને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકને એબી પ્લસ ફ્રેશ પ્લેટલેટ્સની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા ગાંધીધામ તાલુકા આરોગ્ય તંત્રના હેલ્થ સેન્ટરના ફાર્માસિસ્ટ તેમજ મુસ્કાન ફાઉન્ડેશન દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી જરૂરી બ્લડ અને પ્લેટલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. કચ્છમાં રંગભૂમિ અને કલા જગત સાથે વર્ષોથી સંકળાયેલા રહેલા રાજેન્દ્ર દવેનું આજે ભુજ ખાતે અવસાન થયું છે. તેમની વય 80 વર્ષની હતી. તેઓ સાનિધ્ય સંસ્થાના પ્રમુખ હતા. જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો સતત યથાવત થયો છે. ગઈ રાત્રે 12:39 ભચાઉ અને આસપાસના વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર આ કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે તમારા અને મારા સૌના પ્રિય કાર્યક્રમ એટલે કે યુવાણીનો. તો આવો વિના વિલંબે શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના દિન વિશેષથી. મિત્રો, આજે છે તારીખ 18 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ ચોથ અને આજનું સૌથી મોટું દિન વિશેષ છે રાણી લક્ષ્મીબાઈનો બલિદાન દિવસ. જી હા મિત્રો, બુંદેલે હર બોલો કે મુ હમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 મેં વો તલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી, પોતાના પ્રદેશ અને પ્રજાના રક્ષણ માટે સ્વયંના પ્રાણની આહુતિ આપનાર એ વીરાંગના એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. કાલે પોતાના સંતાનને બાંધીને જે અશ્વ પર સવાર થઈ ધીંગાણે ચડી જાય એ ઝાંસીની રાણી. શું એમની વીરતા, શું એમનું સાહસ! આજે તેમના બલિદાન દિવસે આપણે યુવાણીના માધ્યમથી તેમને વિનમ્ર શબ્દાંજલિ પાઠવીએ અને આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: બેક મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના યુવાણી કાર્યક્રમમાં. હવે આજના કાર્યક્રમને આપણે લઈ જવો છે બે દિવસ પછીના દિવસે, એટલે કે 21 જૂન, અને સાથે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને યોગ દિવસની ખાસ વાતચીત કરવા માટે આપણી વચ્ચે આકાશવાણીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એક એવી યુવા પ્રતિભા જે વસ્તુતઃ યુવા કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે છે શ્રી મહર્ષિભાઈ ઠક્કર, કે જેઓ યુવા ભારતના ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષની સાથે યોગાસના ભારતની એજ ફ્રોડ અને એન્ટી ડોપિંગ કમિટીના સભ્ય તરીકે રમતગમતમાં પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે. તદુપરાંત તેઓ વર્લ્ડ યોગાસના, કે જે પહેલા ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન તરીકે ઓળખાતું, એમાં પણ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો આવો યોગ વિશે તેમની પાસેથી જાણીએ અવનવી વાતો, અને સાંભળીએ કે આજની યુવા પેઢી રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે જોડી શકે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મહર્ષિભાઈ આકાશવાણીના સ્ટુડિયો પર.
1: મનભાઈ કુકુ, આભાર આપનું આકાશવાણી પરિવારનું મને અહીં બોલાવવા માટે.
0: શરૂ કરીએ આજની વાતચીત. તો જયારે સૌથી પહેલા વાત એ કરવી છે કે આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યો છે, તો સૌથી પહેલું મિસકન્સેપ્શન લોકોની વચ્ચે એ હોય છે કે યોગ એટલે આસનો, પ્રાણાયામ અને કસરત કરવી. તો એ સંદર્ભે આપ શું કહેશો?
1: ખૂબ અદભુત પ્રશ્ન છે માનનભાઈ. યોગ એક એટલો જનરસ વર્ડ લોકોએ આજે બનાવી દીધો છે કે યોગને અંગ્રેજી ભાષાવાળા યોગા, અને તદઉપરાંત યોગની અલગ અલગ રીતે અલગ અલગ પરિભાષાઓ કરીને મન ફાવે એમ લોકોએ વર્ણવ્યો છે. પણ આપણા દેશના ઋષિ એટલે કે મહર્ષિ પતંજલિ, જે 6 દર્શનોમાંનું એક દર્શન એટલે કે યોગ દર્શન, અને યોગ એક જીવનશૈલી છે. યોગ ખાલી એક કરવાની કસરત નથી, પણ એના 8 અંગો છે, અને 8 અંગોનું એક ભાગ છે એ આસન અને પ્રાણાયામ, બીજો ભાગ. આજે 2 ભાગ

0: અને મોટાભાગ લોકો એને જ યોગને ગણીને બેઠા છે. પણ યોગ એક ડાયવર્સ લાઇફસ્ટાઇલ, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે અનુશાસન એની ખૂબ જ મહત્વતા સાથે મહર્ષિ પતંજલિ આપણી વચ્ચે મૂકી છે. અને આપણે ઋષિઓએ આધ્યાત્મ અને જીવનશૈલીને ખૂબ સારી રીતે વર્ણવ્યું છે અને એમાં અલગ અલગ ચાર માર્ગ કીધા, કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. અને એમાંનો આ એક રસ્તો એટલે કે યોગ, જ્યાં ના ખાલી આપણે કસરત કે પછી પોળવાના હોય છે, પણ એક જીવનશૈલી છે જેને આપણે આપણા જીવનમાં વર્ણવવાની હોય છે અને એને આપણે જીવવાની હોય છે.
1: ભારતીય દર્શનના મુખ્ય બે ભાગ છે, એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન, જેમાં આસ્તિક દર્શનના છ અને એમાંનું એક યોગ દર્શન જે આપણે હમણાં વાત કરી. તો એ યોગ દર્શન ખરેખર શું છે ને એમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે?
0: હા, એ જ કે યોગ દર્શન એટલે કે જીવવાની કલા જે મહર્ષિ પતંજલિએ આપી અને એના આઠ અંગ આપ્યા, યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિ. મેં અલગ અલગ સિક્વન્સમાં કીધી કારણ કે લોકોના મગજમાં એક સિક્વન્સ ઓલવેઝ હોય છે કે એ, અને એકચ્યુઅલી એની જે સિક્વન્સ છે ને એ જ એની એક સ્ટેપ વાઇઝ છે, પણ આજના લોકોએ એ સિક્વન્સને તોડી નાખી છે. એટલે હું ચાહું છું કે લોકો આ સિક્વન્સને સમજવાનો પ્રયત્ન કરે, પણ એની પહેલા આ આઠ અંગને સમજવાનો પ્રયત્ન કરે કે યોગ ખાલી કસરત નથી, યોગ ખાલી એક કરવાની ક્રિયા નથી, પણ શરીર મન આ બેના તાદાત્મ્યને એટલે કે આ બેનું જે જોડાણ છે એને બહુ જ સારી રીતે મહર્ષિ પતંજલિ અલગ અલગ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને એનો જે પ્રથમ શ્લોક છે, અથ યોગ અનુશાસનમ, એટલે કે પહેલું જ એમાં અથ કે હવે આપણે યોગની શરૂઆત કરીશું, અને એ શરૂઆત અનુશાસનથી થાય છે એટલે કે યમ અને નિયમ. પછી તદઉપરાંત ત્યાં આપણે આસન આવે છે એટલે કે શરીરનું જોડાણ. પછી આપણું પ્રાણાયામ આવે છે એટલે કે શ્વાસનું અને શરીર આ બેનું જોડાણ. પછી પ્રત્યાહાર એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે બહારના અંગોમાં આપણે કેન્દ્રિત છે. પછી આગળ આપણે જઈએ છીએ ત્યાં આપણે ધારણા, અને એનાથી આગળ જઈએ છીએ ત્યારે ધ્યાન. એટલે કે શ્વાસ, એના પહેલા શરીર, આ બેનું જોડાણ થાય અને પછી આપણે સમાધિની અવસ્થા એટલે કે ચિત્ત વૃત્તિ નિરોધા અથવા યોગ. એટલે કે આપણી જેટલી પણ ચિત્તની વૃત્તિઓ છે, આપણી જેટલી પણ મહત્વકાંક્ષાઓ છે, આપણે શારીરિક રીતે ખાલી આપણા કારણો નથી પણ મનથી પણ આપણા કારણો છે, એ બધા જ કારણો ને બધી જ વૃત્તિઓનો નિરોધ થવો એને યોગ કહેવામાં આવ્યું છે. અને એના આઠ અંગો એના વિશે મહર્ષિ પતંજલિ ખૂબ સરસ રીતે વાત કરી છે. પણ આજની પેઢી આને કઈ રીતે સમજી શકે ને એ આગળ આપણે વાત કરીએ કે આજની પેઢી આ આઠ અંગને કઈ રીતે વર્ણવી શકે અને એનું એમના જીવનમાં કઈ રીતે એનું વર્ણન કરી શકે.
1: આજની પેઢીની આપણે વાત કરી છે તો હવેનો પ્રશ્ન સીધે સીધો આપણે પ્રેક્ટિકાલિટી સાથે જોડીએ કે આપણે અવારનવાર માઇન્ડફુલનેસ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય અને એના વિશે આપણે વાત કરતા લોકોને સાંભળ્યા પણ છે. તો યોગની જે ધ્યાનની અવસ્થા છે જેને લોકો આજની તારીખમાં મેડિટેશન પણ કહેતા હોય છે, તો એ મેડિટેશન અથવા આસન અને પ્રાણાયામના માધ્યમથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકીએ એ આપણને યોગ કેવી રીતે શીખવે છે?
0: વાહ, ખૂબ અદભુત પ્રશ્ન છે. પ્રેઝન્ટ મોમેન્ટ, ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા રહેવું છે, અહીંયા રહેવું છે. તો મહર્ષિ પતંજલિ એટલે કે યોગ દર્શને આના વિશે એક ખૂબ અદભુત વાત કરી છે, મનની પાંચ સ્થિતિ કીધી. આપણું નામ જ મનન છે અને એ જ મનન કરવું એ જ એક મનની સ્થિતિ છે કે આપણે આપણે બેઠા છીએ અત્યારે. યુઝ્યુઅલી કેવું છે કે આજની જનરેશન એવું માને છે કે મને કોઈ વિચાર જ નથી આવતું, તો આ તો ભાવની સ્થિતિ થઈ ગઈ કે મનનો વિચાર ન આવે એટલે ચિત્ત વૃત્તિ નિરોધ, પણ એવું હોતું નથી. મનની પાંચ સ્થિતિ છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. મોટાભાગના લોકો એટલે કે બાળકો એ ક્ષિપ્ત અને વિક્ષિપ્તમાં જ રમતા હોય છે, એટલે કે જે ચંચળ મન આપણે કહીએ. એનાથી ત્રીજી સ્થિતિ છે મૂઢ, જેને લોકો એકાગ્રતા કે પછી કહેવાય ને કે નિર્વાણ અવસ્થા, અને અત્યારે બહુ જ આપણી જેન્ઝીની અંદર આ એક ચલણ આવી ગયું છે કે મને કોઈ થોટ જ નથી આવતો, અને આ થોટ ન આવવા માટે લોકો ઘણા બધા વ્યસનોનો પણ ઉપયોગ કરે છે. એનાથી ઉપરની જે સ્થિતિ છે એકાગ્રતાની, એના માટે તાડાસન છે, એના માટે વૃક્ષાસન છે, એવા ઘણા બધા આસનો છે, પ્રાણાયામ છે, શ્વાસો પર કેન્દ્રિત ધ્યાન કરીને પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિપાસના જેવી પદ્ધતિઓ પણ આપણા ઋષિમુનિઓ ભારતની અંદર આપીને ગયા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા, આ પાંચ અલગ અલગ અવસ્થા છે અને આમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એટલે કે કોન્શિયસનેસ એની મોટા તરે જે વાત કરવામાં આવે છે અને એનું જ મહત્વ છે કે તમે આ ક્ષણમાં અહીં રહી શકો. હવે તમે એમ કહેશો કે આજની જનરેશન આ કરી ગઈ તે શકે, તો આપણા બધાનું રૂટીન જે પ્રમાણેનું છે એ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચર

0: એમાં જ ટાઈમ વધારે હોતો હોય છે. આપણે પ્રેઝન્ટ મુમેન્ટને તો ધ્યાન આપી શકતા નથી. ત્યાં આસનનું આપણને મહત્વ વધે છે કે આપણે એક સ્થાને બેસીએ. એટલે પહેલું તો આપણું કમિટમેન્ટ થઈ ગયું શરીર સાથે કે આપણે એક આસને બેઠા, પછી આપણે ધીમે ધીમે ધ્યાન માટે પ્રાણાયામ શરૂ કરીએ છીએ, જ્યાં આપણો શ્વાસ સાથેનું તાદાત્મ્ય, અને ત્યાંથી આપણે ધ્યાનની અવસ્થાએ જઈએ છીએ અને ચિત્તની અવસ્થાએ જઈએ છીએ. અધ્યાત્મમાં એને અલગ અલગ સિદ્ધિઓ વાળા આસનને સિદ્ધ કરવું એવી રીતે પણ જોવે છે. પણ ડે ટુ ડે વલણ માટે આપણે એવું કરી શકીએ કે માળા કરવી, કે પછી યોગાસન કરવા, કે કોઈક રૂટીનમાં જિમ કરવું, કે યોગ એવું નથી કે બેસીને જ કરવું. યોગ એટલે કે જોડાણ, અને જોડાણ માટે તમે જ્યાં છો ત્યાં પોતાનું 100% આપવું, એ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. એના માટેની અવેરનેસ.
1: એ જ વાત માં ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતા ની અંદર કૃષ્ણ પણ કહે કે યોગ કર્મ શું કૌશલ, કર્મ માં કુશળતા, એ જ યોગ. અત્યારના સમય ની વાત કરીએ ને તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, જેન ઝી ની વાત કરો કે મિલેનિયલ્સ, દરેક લોકોને મોબાઈલ નું એક પ્રકારનું એડિક્શન છે. એ મોબાઈલ ના એડિક્શન ના કારણે ધીમે ધીમે ધીમે ધીમે કરતા આપણો જે અટેન્શન સ્પાન છે ને એ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. જેના કારણે જે તમે મનની એક સ્થિતિની વાત કરી કે એકાગ્ર, એ એકાગ્રતા લાવવી ને આજની તારીખમાં એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જને આપણે યોગના માધ્યમથી કેવી રીતે ગ્રેજ્યુઅલી ઓવરકમ કરી શકીએ?
0: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે આજના સમયમાં દરેક માતા પિતાનો. કારણ કે ભણતર લોકો કરી રહ્યા છે, પણ એ ભણતરની અંદર ક્યાંય એકાગ્રતા કેળવી નથી શકી રહ્યા. એજ્યુકેશન સિસ્ટમનો પણ એમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર પણ કાર્ય કરી રહ્યા છે. એટલે યોગ ભણતરમાં પણ આવી ગયું છે. હરિયાણા સરકારે તો કમ્પલસરી યોગને કરી દીધું છે. ગુજરાત સરકાર પણ એના માટે કામ કરી રહી છે. પણ મોબાઈલ આ સૌથી મોટું માતા પિતાનું નિયંત્રણનું સ્થાન છે, પણ આજની જનરેશન એમાં નિયંત્રણ આપતી નથી. ખોરાક હોય કે પછી ભણતર હોય કે પછી કંઈ પણ હોય, દરેક ક્રિયામાં મોબાઈલ હવે એક જોડાણ થઈ ગયું છે. અને એની અંદર આવતી જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલા પણ વિડીયોઝ જે પણ છે, એ બ્રેઇનની અંદર શોર્ટ ટર્મ ડોક્યુમેન્ટ શોર્ટ્સ આપે છે. એટલે આપણી જેનજીની પ્રજા નહીં પણ 60 વર્ષનો વ્યક્તિ પણ હશે ને તો પણ એને મોબાઈલ વાપરવો ગમશે. અને જ્યારથી વર્ટિકલ સ્ક્રોલિંગ જેવી વસ્તુ આવવા માંડી ત્યારથી લોકોનું સ્પાન ઘટતું જાય છે. કારણ કે આપણા બ્રેઇનને એ શોર્ટ્સ એટલા જલ્દી મળે છે કે એની મહત્વાકાંક્ષા વધતી ગઈ. એટલે જ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રોસેસ એમાં રહેવું એ મહત્વનું છે. એના આઉટપુટ અને કે એના પાછળના શું રિઝલ્ટ મળશે એની ચિંતા કર્યા વગર. એટલે કહેવાય ને કે જર્ની ઇઝ ધ બેસ્ટ. પણ આ જનરેશનમાં જર્ની જ નીકળી ગઈ છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ નીકળી ગયું છે. એટલે જ એઆઈ હોય કે પછી બધી જ વસ્તુઓ વધતી ગઈ છે. હવે અમે યોગ કઈ રીતે મહત્વનું થશે? તો મેં જેમ કીધું કે યોગ ખાલી બેસીને કરવાના આસન કે પ્રાણાયામ નથી. યોગ એટલે કે તમારી દર ક્ષણ એક બેસ્ટ રીતે કઈ રીતે થઈ શકે, એટલે કે તમારી જીવનશૈલી છે. તો એના માટે હું જે પ્રયત્ન કરું છું, હું જે પોતાના પ્રોસેસ કરું છું, કે જયારે હું વાંચતો હોઉં છું ત્યારે ફોનને સાઈડમાં મૂકી દઉં છું. પણ હવે ફોન નજીક હોય તો આપણને લેવાની ઈચ્છા થાય તો ફોનની બાજુવાળા રૂમમાં મૂકી દેવું અને આપણે ત્યાં વાંચન કરવું, એટલે કે એક કલાક આપણે ત્યાં વાંચી શકીએ. તો માતા પિતા એક આ કરી શકે. બીજી વસ્તુ કે આપણે પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ, એટલે કે આપણે ભણવા બેસીએ કે પછી આપણે કોઈ પણ કાર્ય કરવા બેસીએ તો એના પહેલા ભ્રામરી પ્રાણાયામ કે પછી આપણે ખાલી થોડી મિનિટ અનુલોમ વિલોમ કરીએ. આ કરવાથી શું થશે કે આપણા મનના જે વિચારો છે એ તો આવતા રહેતા હશે, પણ જે આપણી અવેરનેસ છે એ શ્વાસોના કારણે કે આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકશું. એના કારણે શું થશે કે આપણે જે બી કાર્ય કરતા હશું ત્યાં આપણી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધી જશે. એ વધતાની સાથે આપણો જે અટેન્શન સ્પાન છે એ ઓટોમેટિક એ કાર્ય પ્રત્યે વધતો જશે. અને આ બાળકોમાં જ નહીં, દરેક જનરેશનના વ્યક્તિઓ જો આ એમના દરેક કાર્ય કરતા પહેલા કરે તો ખૂબ સારું રહે.
1: સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે આજની તારીખમાં જે કંઈ મેળવ્યું છે, જે આપણો ભવ્ય વારસો છે, હવે એ આપણે વિશ્વને પણ આપતા આવ્યા છીએ અને આ વર્ષે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવી રહ્યા છીએ. તો મુખ્ય વિષય એ છે કે આપણને જે વારસો મળ્યો છે એને સાચવ્યા વગર, એનું સંવર્ધન કર્યા વગર આવનારી પેઢી સુધી આપણે નથી પહોંચાડી શકવાના. અને આજની તારીખમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર પ્રભાવ વધ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ વારસો સચવાશે કે કેમ, એવો એક પ્રશ્નાર્થ મારા મનમાં હતો. તો આજની યુવા પેઢી તરીકે આપણે જે આ યોગનો ભવ્ય અને દિવ્ય વારસો આપણને મળ્યો છે એનું સંવર્ધન કેવા પ્રકારે કરી શકીએ અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં અથવા એના કરતા કંઈક સારું બનાવીને આવનારી પેઢીને કેવી રીતે આપી શકીએ?
0: બહુ મોટો પ્રશ્ન છે કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રહી છે ને કે જ્યાં સુક્તો કે પછી આપણે અત્યારે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રો કહેવાય એમના, એમના 195 સૂત્રો જે 4 ભાગમાં એમને આપ્યા, અને એને સમજવું, સમજીને એને વર્ણવવું, વર્ણવીને એને લોકો સુધી પહોંચતું કરવું, એટલે કે હજારો વર્ષોથી આવતી આ પ્રણાલી એ બહુ જ અલગ અલગ વેમાં આવી છે, પણ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં જોવા માટે સૂત્રોક્ત ફોર્મ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્સલી આપણે જોવા જઈએ તો વેદ, કે જે આપણને પ્રમાણ આપી શકે, એટલે કે સનાતન ધર્મની અંદર કોઈ પણ પ્રમાણ જોતું હોય તે વેદોક્ત પ્રમાણ હોય. હવે આજની જનરેશન આ પ્રોસેસમાં કઈ રીતે ઇન્વોલ્વ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ આપણે વાત કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક ભેટ આપી. આ વખતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એનો જે ટોપિક છે એ હેલ્થ એજિંગ પર છે. હવે વિશ્વ સ્તર પર સનાતન સંસ્કૃતિના થી વિમુક્ત લોકો કે જેને એના વિશે ખબર નથી કે જે આંશિક રીતે જાણે છે, એ બધા લોકોને એ વિશે પારંગત કરવા એ પોસિબલ નથી. તો એમાંનો એક ભાગ લઈને સાહેબે બધાની વચ્ચે મૂક્યો કે આપણે બધા જ એક કોમન યોગ પ્રોટોકોલ કરીએ, જેનાથી લોકો ખાલી એને સમજી શકે, એ દિવસે તો એટલીસ્ટ એને લોકો બધા ભેગા થઈને કરે. એની સાથે યુવાનોની અંદર આને કઈ રીતે લઈને જવું, યુવાનોની અંદર આ 195 સૂત્ર આજનો યુવા વાંચવાનું નથી, કે ના પછી એનું કોઈ ટીકા વાત છે, ઓછા લોકો છે જેની અંદર જિજ્ઞાસા હશે, કારણ કે આ યોગ છે જે કરવાનો માર્ગ છે. 4 માર્ગ જે મેં આપણે પહેલા પણ વાત કરી કે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનની અંદર જિજ્ઞાસાની જરૂર છે, ભક્તિમાં સમર્પણની જરૂર છે, અને કર્મમાં તમારી કર્મનિષ્ઠાની જરૂર છે, પણ અહીંયા યોગમાં અનુશાસનની જરૂર છે. હવે આ આજની જનરેશન સુધી કઈ રીતે મૂકવું? સંવર્ધન શબ્દ બહુ જ મોટો છે, પણ એને આંશિક રૂપે ક્યાંક પ્રધાનમંત્રી મોદીજી અને સ્વામી રામદેવજી મહારાજે વર્લ્ડ યોગાસના એટલે કે ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી, અને છેલ્લા 6 વર્ષથી યોગાસના ભારત એટલે કે નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન, જે 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજીસના, હવે પોલીસ એકેડમી પણ જોડાણી, સિવિલ સર્વિસીસ પણ જોડાઈ રહ્યા છે, આટલા એથ્લીટ્સ યોગનું એક અંગ એટલે કે આસન એને એક સ્પોર્ટ્સ તરીકે પરફોર્મ કરી રહ્યા છે. અને ગત દિવસોમાં જ આપણા જ કર્ણાવતી અમદાવાદ શહેરની અંદર 4 થી 8 જૂનમાં 88 દેશોના લોકો, 500 થી વધારે એથ્લીટ્સ, અહીંના જ લોકો એમને ટ્રેન કર્યા અને તેઓ અહીંયા બધા આવ્યા અને ખૂબ અદભુત વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ફર્સ્ટ અમદાવાદની અંદર યોજાઈ, અને કહી શકાય તો વિશ્વપટલ પર યોગને આસનના રૂપમાં એટલે કે યોગાસનના રૂપમાં, સ્પોર્ટ્સના રૂપમાં આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં પણ આપણો ધ્યેય છે. આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શન હેઠળ, સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ હેઠળ આ કદાચ યોગાસન ઓલિમ્પિક સુધી પણ પહોંચશે, અને ભારત જ નહીં પણ વિશ્વના દરેક યુવાનો આને પરફોર્મ કરશે. અને એક એવું સ્પોર્ટ્સ કે જે સસ્ટેનેબલ પણ છે, જે ઇકોનોમિકલ પણ છે, જ્યાં કોઈ કિટ્સની રિક્વાયરમેન્ટ નથી, પણ એને કહી શકાય તો કે ખાલી એક મેટ પાથરીને એમને પરફોર્મ કરવાની છે. એટલે આપણી જનરેશન, આપણા વડીલો, આપણા જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, એને હુબહુ રૂપમાં નહીં પણ આજના સમય પ્રમાણે, આજના યુગ પ્રમાણે એક નવીન રૂપમાં એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એમાં પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ચાહું છું કે આપણા દેશના દરેક યુવાનો ગ્રાઉન્ડ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, રૂટ લેવલ પર આપણે થઈ શકે તો આપણા નાના જેટલા પણ મિત્રો છે, આપણાથી મોટા છે, જે યોગને, જે યોગાસનાને વધારી શકે, અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સમાં આપણે જે દર વખતે મેડલ ટેલીમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ હોઈએ છીએ, તો આપણે વર્લ્ડ લેવલ પર કમ્પીટ કરી શકીએ, એનું ખૂબ અદભુત ભેટ આપણને નરેન્દ્ર મોદી સાહેબે આપી છે કે યોગાસન એઝ અ સ્પોર્ટ્સ. તો એનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા 6 વર્ષથી, અને આવી અલગ રીતે આપણે યોગાસના કે પછી યોગ એનું સંવર્ધન કરવા માટે આપણી તરફથી કોઈ પણ રીતે એનો પ્રયત્ન કરી શકીએ, કારણ કે સનાતન સંસ્કૃતિમાં ક્યાંય કોઈ વસ્તુથી બાધ્ય નથી. જે કરવું હોય એને બેસ્ટ વેમાં કરવું, અવેરનેસ સાથે કરવું. આપણે યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન.
1: અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપશું સંદેશ આપવા માંગશો?
0: વાહ, યુવા જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને, કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા એટલે કે વિશ, આપ છે ને ગુજરાતી બહુ અદભુત ભાષા છે, વિશ 21 એટલે કે વિશ પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે, આપણી પાસે સમાજની દરેક

પ્રકારની જવાબદારીઓ આજ સમય આવે છે, આપણું વ્યવહારિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય કે પછી આપણે ધન અર્જિત કરવાનું હોય કે પછી આપણા જીવનના જે પણ ધ્યેય હોય એને પૂર્ણ કરવા માટેનું માર્ગ અગ્રેસર કરવું, એ દરેક વસ્તુ આજ સમયે થાય છે. તો બાળપણથી જો આપણને

0: પ્રદર્શન પણ યોગની અંદર કરવું હોય, વિશ્વ પટલ પર તમારે યોગને એમ્બેસેડર થવું હોય, તો પણ આયુષ મંત્રાલયનો સપોર્ટ કરી રહ્યું છે. એટલે આ બધાની સાથે, એટલે કે તમારા કરિયરને પણ જોડી શકો છો અને પોતાની જાતને જોડવું, યોગ અલ્ટિમેટલી તમને તમારી સાથે જોડે છે. એવરીથિંગ ઇઝ વિધિન. એની અનુભૂતિ, એનું તમારે રિયલાઇઝેશન કરવું હોય કે તમારી અંદર જ બધું છે, તમારી સેલ્ફ ઇન્સ્ટિંક્ટ હોય કે પછી તમારી અંદર એક ચેતના છે અને અનુભવી હોય, તો એ યોગ ખૂબ અદ્ભુત માર્ગ છે. એ આજની પેઢી જો અપનાવે તો એમનું જીવન, એમની જે ચેતના છે એ રાષ્ટ્ર ચેતના માટે, એટલે કે એ માનવથી મહામાનવ થવાની એક પ્રક્રિયા, એની અંદર ના ખાલી અગ્રેસર થશે પણ ખૂબ જ સારી રીતે એમનું જીવન જીવી શકશે. તો આજના યુવાઓને ખૂબ હૃદયથી અને ભાવથી કહેવું છે કે યોગને ખાલી કસરતના માધ્યમથી નહીં પણ એના જીવનનું વલણ કરશો તો ખૂબ તમને પણ લાભ થશે, સમાજને પણ થશે, રાષ્ટ્રને થશે અને વિશ્વને થશે. અસ્તુ.
1: આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતી આજની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખાસ વાતચીત અને યુવાણી કાર્યક્રમમાં હવે સમય છે તમારા બધાથી વિદાય લેવાનો, પણ એની પહેલા આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

સાંભળતા રહો આકાશવાણી.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર. એ પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો આ ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજી પોતે કહ્યું.
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી. હવે ખરેખર મારું લાઈટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યગઢ.gov.in પર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. આ ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજીંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી કુલ 24,000 જેટલા કાર્યક્રમ યોજાશે.
1: સત્તર મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરમાં વિશાળ યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં અનુભવી યોગ નિષ્ણાતોએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ સંકલ્પ કર્યો હતો. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી લઈ આવતું માલવાહક જહાજ દિશા આવતીકાલે સવારે ભરૂચના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ કહ્યું હતું કે ગત 15 તારીખે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી આ જહાજ સુરક્ષિત રીતે પસાર થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ રાજકોટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. અતિથિગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આર્થિક રીતે નબળા, વંચિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક તથા આર્થિક સહયોગ મળે તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તેવા પ્રયાસને વધુ સક્રિય બનાવવા પર ભાર આપ્યો.
2: જનધન યોજના હૈ, આવાસ યોજના હૈ, આયુષ્યમાન ભારત યોજના હૈ, ઇસી તરહ અનેક યોજનાઓ ફાયદા લોગોં કો રહા હૈ. ઓર હમારા લક્ષ્ય હૈ કે ભાઈ દેશ કે હર આદમી કો, મેં નહીં આ જાયેગા, નિયમ 25 કરોડ લોગ ગરીબ રેખા કે ઉપર 10 સાલોં મેં આયે હૈ ઓર દેશ ઇકોનોમી નંબર 4 પર આઈ હૈ.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાએ રેગિંગ, પજવણી જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી પાંશેરિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે. તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાંશેરિયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR_ABID ફોલો કરશો. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, જ્યારે અન્ય ત્રણ સ્થળ પર નિર્માણાધીન છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને શૂન્ય અકસ્માતના લક્ષ્યને હાંસલ કરવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર એસઆઈઆર ખાતે તૈયાર થતા તાતા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી. તેમણે બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ આ પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટની વ્યવસ્થાપન ટુકડી અને ઇજનેરો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી મોઢવાડિયાએ આ પ્લાન્ટ દેશભરમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં 1-15 જૂન સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી. દરમિયાન 409 નમૂના લેવાયા, તેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. આ કાર્યવાહી દરમિયાન 3 ખાદ્ય એકમો સીલ પણ કરાયા, તેમજ 2089 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાનું મહાનગરપાલિકાના પ્રભારી અધિક એમઓએચ ડોક્ટર તેજસ શાહે જણાવ્યું.
3: ગોળની ગુણવત્તા સુધરે એ માટે ક્યુઆર કોડ સિસ્ટમ 3.0 માટે દાખલ કરવામાં આવી, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000 થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકો ના સારામાં સારા રેટિંગ હોય તેમને બોલાવવામાં આવે. જે ઇસમો કે જે લોકો ક્યુઆર કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ ક્યુઆર કોડ પ્રદર્શિત નથી કરતા એ લોકોની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.
0: રાજ્યમાં આગામી 24 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું કે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
4: અઠારહ થી લેકર 24 જૂન તક ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કો દોનો રીજન મે અગલે 3 દિન તક ઓર જો આગે બારિશ કા સ્થિતિ રહેગા હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હે અગલે 2 દિન જ્યાદા ડિસ્ટ્રિક્ટ મે ઉસકે આગે ફિર ખાલી દક્ષિણ ગુજરાત કી જિલ્લા મે હલકા સે મધ્યમ વરસાદ હોને કા સંભાવના હે.
0: દરમિયાન જામનગર અને ભાવનગરમાં આજે અમી છાયડા તથા શહેરીજનોમાં ગરમીમાંથી રાહત મળી છે તો દ્વારકાના રાવલ પંથકમાં વહેલી સવારે ધીમે ધારે વરસાદ થયો, ત્યારે મહીસાગરના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને વાલોડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી તક્ષ પટેલે નેપાળમાં રમાયેલી નેપાળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લાંબી કૂદમાં સુવર્ણ અને 100 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો હતો, જ્યારે હરિદ્વારમાં ભારતીય રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 100 મીટરની દોડમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે બોટાદ, મહેસાણા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ, પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયા. તેમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં અત્યાર સુધી 9,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાંશીરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छे मिले और भरोसे वाला भी हो.
6: PLI है ना?
5: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

લો ફરી પાછા આજે ગામના ચોરે આપણે એકત્રિત થયા છીએ ને આજે તો વાત એવી ખટમીઠી કરવી છે. મિત્રો, સમોસા હોય કે બટાકા વડા હોય, ઢોકળા હોય કે પછી ભજીયા હોય, અને ભેળ એમાં તો એના વગર ચાલે જ નહીં. અને એ એટલે આમલી ને ગોળ ની કે ખજૂર આમલી ની ખાટી મીઠી ચટણી. ચટણી એ આપણા ખોરાક નું એક સ્વાદ ઉમેરતો અંગ કહી શકાય. અને આપણા કેટલાક ફરફર તો ચટણી વગર અધૂરા જ લાગે. પણ એ ખાટી મીઠી ચટણી માં જોઈતો એક ખટમીઠું ઘટક એટલે ખાટી આમલી. અને આજે આપણે ગામના ચોરો માં કરશું આ ખાટી આમલી વિશેની ખટમીઠી વાતો. પણ હંમેશ મુજબ શરૂઆત ભજન ભાવ થી કરીશું. તો સાંભળીએ આ ભજન અને પછી ખાટી આમલી ની ખટમીઠી વાતો કરીશું.

પ્રસંગ આપણે સાંભળ્યો અને હવે વાત કરીએ ખાટી આંબલીની. તો ખેડૂત મિત્રો, ચાલો હવે ખાટી આંબલીની મૂળ અને વિગતવાર વાત કરીએ. તો ખાટી આંબલી એટલે એનું વૈજ્ઞાનિક નામ છે ને, એ કહેવાય છે કે ટેમરિન્ડસ ઇન્ડિકા, ઇમલી પણ કહેવાય. અને આંબલી છે ને એ કઠોળ વર્ગનું ઝાડ છે. થોડોક નવાઈ લાગે એવું છે, પણ એ કઠોળ વર્ગનું ઝાડ છે અને એક સદાબહાર ખૂબ સારો એવો ઘેરાવો ધરાવતું અને 8 થી 10 મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવતો હોય છે એવો સરસ ઝાડ થાય છે. એની ડાળીઓ રાખોડી રંગની મજબૂત તેમજ જાડી છાલ ધરાવે છે. ઘટાદાર અને શાખાઓ વાળું વૃક્ષ હોવાથી છાયડા માટે ખાસ વવાતો હોય છે. અને આપણે ભારતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ખાટી આંબલીના વૃક્ષો તો દરેક જગ્યાએ લગભગ જોવા મળે, પણ એનું વતન છે ને એ આપણા ભારતના દક્ષિણ ભારત. ત્યાં ખૂબ બધા વૃક્ષો પૂર્વ તથા પશ્ચિમ ઘાટના મેદાનોમાં, દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને ઉત્તર પૂર્વના મેદાનોમાં પણ એનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આમ તો છે ને જંગલનું વૃક્ષ કહેવાય અને એનું વૃક્ષારોપણ થયું છે, ખરેખર રીતસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને એ બ્રિટિશ શાસનકાળમાં કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ ને બિહારના કેટલા માર્ગો ઉપર આજે પણ આપણે જઈએ ને તો છાયાદાર વૃક્ષ તરીકે આંબલીનું વૃક્ષ જ જોવા મળે અને એના કારણે આપણે ત્યાં આંબલીનું સારું ઉત્પાદન થાય છે. આંબલી છે ને આમ તો ગૌણ ફળોની શ્રેણીમાં આવે છે, પણ જો એની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન પણ મળી શકે છે. આમ તો આપણે ત્યાં સેઢે પાડે પણ આંબલીના ઘણા વૃક્ષો જોવા મળે છે અને વિશ્વમાં આંબલીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે. બાકી તો આંબલીના વૃક્ષો બાંગ્લાદેશ છે, શ્રીલંકા, બર્મા, ફ્લોરિડા, સુદાન, તાઇવાન, મલેશિયા, પાકિસ્તાન વગેરે દરેક જગ્યાએ જોવા મળે છે. અને આપણે ત્યાં ઘણી વખત થાઇલેન્ડની આંબલી પણ આવે છે જે સ્વાદે ખજૂર જેવી મીઠી હોય છે. એટલે આમ આંબલી એક જાણીતું અને પ્રચલિત ઝાડ છે અને છતાંય આજે આપણે એની વાત કરવાની છે. ખાસ કરીને સેઢા પાડે આપણે ત્યાં વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ એ બધી જગ્યાએ આંબલીના વૃક્ષો ખૂબ જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પટ્ટાની પડતર જમીનોમાં એનું છૂટું છવાયું વાવેતર અને કુદરતી રીતે વૃદ્ધિ પણ જોવા મળે છે. અને વ્યવસાયિક રીતે જોઈએ ને તો ભારત આંબલીનો એકમાત્ર ઉત્પાદક છે. આપણે ત્યાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં આંબલીની બજાર પણ છે અને આંબલીનું મોટું ઉત્પાદન પણ થાય છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે આંબલીનો મુખ્યત્વે ઉપયોગ તો ખાટી મીઠી ચટણી બનાવવા માટે અને ભોજનમાં સ્વાદ લાવવા માટે જ કરવામાં આવે છે. હવે આંબલીના પોષક તત્વોની વાત કરીએ તો આંબલીના 100 ગ્રામ માવામાં મુખ્યત્વે 52% ભેજ, પછી 3.1% જેટલું પ્રોટીન અને ચરબી નહીવત છે. ખનિજ તત્વ 0.30% જેવા છે અને 5 થી 5.5% જેટલું રેસાનું પ્રમાણ જોવા મળે છે. અને આંબલીના નિકાસ માટે મુખ્ય ઉત્પાદનનો સૂકો પલ્પ, બીજ અને બીજનો પાવડર છે. આપણે ત્યાં તાજી આંબલી પણ ઇટાલી, ઇરાક, યુએસએ, યુકે, જર્મની જેવા દેશોમાં જાય પણ છે, ત્યાં નિકાસ પણ કરવામાં આવે છે. પણ આમ છતાંય હજુ આ ક્ષેત્રમાં અવકાશ છે. આંબલીનો ઉપયોગ ફળ મેળવવા માટે તો થાય જ છે, પણ લાકડા

પછી બીજ ઘાસચારો અને ઔષધીય અર્ક મેળવવા માટે પણ થાય છે. આમ તો કહેવાય કે આમલી છે ને એ ખાઈએ ને તો વાહ થઈ જાય, પગ દુખે, શરીરે કળતર થાય, પણ તેમ છતાંય આમલીમાં પણ એવા કેટલાક ગુણો છે, ઔષધીય ગુણો છે, જેના કારણે ઔષધમાં પણ એનો વપરાશ થાય છે. હવે આ તો બધી આપણે આમલીની વાત કરી લીધી. હવે એને ઉગાડવા માટે શું જોઈએ, કેવી આબોહવા જોઈએ એ બધી વાત કરીએ તો આમલી એક એવું ઝાડ છે ને દરેક પ્રકારની જમીનમાં ઉગી શકે. આમ તો એ ઉષ્ણ કટિબંધનો સદાબહાર ફળ વૃક્ષ છે, જે લગભગ દરેક ક્ષેત્રની પડતર એવી જમીન હોય ને ત્યાં ઉગાડી શકાય છે. અને વિપુલ પ્રમાણમાં જે સેન્દ્રીય પદાર્થ ધરાવતી જમીન છે ને એ તો એને બહુ માફક આવે. બાકી તો પથરાળ, ઊંડી, ગોરાડુ, ક્ષારવાળી અને ભારે કાળી જમીનમાં પણ આમલી ઉગે. અને આમલીના વૃક્ષો વધારે તો પ્રાકૃતિક અવસ્થામાં જંગલ અને ખાલી પડતર જમીનમાં જ જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં જમીનમાં ભેજ મળે તો એનો વિકાસ બહુ સારો થાય અને ફળ ફૂલનું ભેષણ પણ સારું થાય અને ઉત્પાદન પણ સારું મળે. થોડા ઘણા અંશે ક્ષારનો પ્રતિકાર પણ આમલીનું વૃક્ષ કરી લે. સારી ખેતી હોય, કરવી હોય તો વધુમાં વધુ 500-700 મિલીમીટર જેટલો વરસાદ પણ અનુકૂળ છે. આમલીની કેટલીક સુધારેલી જાતો પણ છે, સાવ જંગલી પાક નથી, બીજા ફળ પાકોની માફક પરંપરાગત ઝાડ છે અને એનું વર્ધન બીજથી જ થઈ પણ શકે છે. ફળની સાઈઝ છે એ લાંબા ફળમાં 6-12 બીજ હોય અને ટૂંકા ફળમાં 1-4 બીજ હોય. અને આકાર છે ને એ સીધો અથવા તો દાતરવા આકારનો હોય છે. માવાનો રંગ કથઈ રતાશ પડતો હોય, સ્વાદ મીઠો કે તુરો. ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્ય આવે છે ને એની કેટલીક વિવિધ જાતો પણ વિકસાવી છે. હવે એમાં જે કથાઈ રંગનો માવો છે ને એ લાંબા ગાળે કાળો પડી જાય, જયારે રતાશ પડતો માવો ધરાવતી જાત છે ને એમાં એસિડ ઓછું હોય એટલે છે ને તે મીઠી હોય. અને તુરી આમલીનો જે વેપાર છે ને એ સ્થાનિક બજારમાં અને નિકાસમાં બંને જગ્યાએ જોવા મળે છે. મોટાભાગની આમલીની જે જાતો છે ને એ તુરા સ્વાદની છે. હવે વાવવા માટે છે ને જે આમલીની જાતોની પસંદગી કરવામાં આવે છે ને એમાં તામિલનાડુની PKM1 પછી PKM શૃંખલાની બીજી જે કેટલીક જાતો છે એ પણ વાવવામાં આવે છે. અને આપણે ત્યાં ઘણા બધા સંશોધનો પછી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાના વેજલપુર ખાતે આવેલું જે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર છે ને એણે પણ એક જાત વિકસાવી છે, એનું નામ છે ગોમા પ્રતિક. આ જાત પણ સારી છે અને આ પ્રજાતિની આમલીનું ઝાડ છે ને એ લગભગ 58 કિલો જેટલી ગુણવત્તાયુક્ત આમલીની ઉપજ આપે છે. અને સારી ગુણવત્તા હોય તો સ્વાભાવિક છે બજારમાં કિંમત પણ સારી મળે. બીજી એક જાત છે પ્રતિષ્ઠાન. આ જાત મરાઠવાડા કૃષિ યુનિવર્સિટી ઔરંગાબાદ મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવી છે અને એની વિશેષતા એ છે કે જૂન જુલાઈમાં ફૂલ બેસે અને ફેબ્રુઆરી માર્ચમાં ફળ એના ઉતારવા લાયક બને. ફળની લંબાઈ લગભગ 7.5 સેન્ટીમીટર અને પહોળાઈ છે ને એ પણ 2.5 સેન્ટીમીટર જેટલી હોય છે. ફળની રતાશ પડતી કથાઈ રંગની છાલ અને માવો પીળાશ પડતો રહેતો હોય છે. એક વૃક્ષ સરેરાશ 40-50 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. હવે આપણે જે PKM1 એની વાત કરી ને પેલા એની પણ થોડી વિગતવાર વાત કરી લઈએ તો એના ફળ છે મોટા છે, માવાદાર છે, બીજ પણ મોટા છે અને બીજ મોટા હોય ને તો આપણે ત્યાં કચુકા એ બેનોને બહુ ભાવે અને ખવાય પણ. અને સારા એવા પ્રમાણમાં એમાં ટાર્ટરિક એસિડ છે. આજે તમિલનાડુમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આંતરરાષ્ટ્રીય બજાર પણ ધરાવે છે. બીજી એક જાત છે સિલેક્શન 263. વધુ ઉત્પાદન આપે છે,

ઔરંગાબાદ મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીની બહાર પાડેલ જાત છે. નિયમિત રીતે ફળે છે. ફળની લંબાઈ સારી એવી, એટલે કે 14 થી 15 સેન્ટીમીટર લાંબું ફળ થાય છે. નાવું પીળાસ પડતો કથાઈ રંગનો અને મીઠાશ વાળો હોય છે. પુખ્તવયનો ઝાડ 70 થી 90 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. તો આ જ યુનિવર્સિટીની યોગેશ્વરી જાત વધારે પડતો ટાર્ટરિક એસિડ ધરાવે છે. કાચા ને પાકા ફળનો માવો રકાશ પડતો, લંબાઈ 10 થી 15 સેન્ટીમીટર અને પુખ્તવયનું ઝાડ 60 થી 70 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે. તો DT1 ને DT2 આ બે જાતો છે ને એ ધારવાડ કૃષિ યુનિવર્સિટીથી બહાર પાડવામાં આવી છે અને જે 500 અને 450 કિલો પ્રતિ ઝાડ પ્રતિ વર્ષ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય તો આપણે ત્યાં દક્ષિણ ભારતની બીજી ઘણી જાતો મીઠી અને ખાટી કુદરતી રીતે મળી આવે છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત પણ ખાટી આમલી પર સંશોધનો થતા રહે છે. આમ તો આમલીનું પ્રસર્જન છે ને એ બીજ દ્વારા થાય છે, પરંતુ બીજમાં શું છે કે વૃક્ષમાં ફળમળ આવે છે એટલે ઉત્પાદન મોડું મળે, પણ જો જલ્દી ઉત્પાદન લેવું હોય તો સ્વાભાવિક છે કે કલમ દ્વારા એનું પ્રસર્જન ને વર્ધન કરવું પડે અને એ રીતે જો વર્ધન કરવામાં આવે કલમ અથવા નૂતન કલમ પદ્ધતિથી તો એમાંથી જલ્દીથી ઉત્પાદન મેળવી શકાય. હવે કલમ નો ઉચિત સમય એટલે જૂન થી ઓગસ્ટ મહિનો અને પછી આવે રોપણીની વાત. તો આમલીનો છોડ રોપતા પહેલા ખેતરમાં અથવા તો જે જગ્યાએ રોપવી હોય એને 10 મીટર બાય 10 મીટર અથવા 12 મીટર બાય 12 મીટરના અંતરે વર્ગાકાર વિધિમાં વાવેતર કરવું સલાહભર્યું છે અને આ માટે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરના ખાડા ઉનાળામાં તૈયાર કરી 15 દિવસ એને ખુલ્લા રાખવા અને પછી ખાડા ભરતી વખતે એના ઉપરના ભાગની માટીમાં 10 થી 15 કિલોગ્રામ છાણિયું ખાતર અને સિંગલ સુપર ફોસ્ફેટ 2 થી 3 કિલોનું મિશ્રણ કરી પ્રતિ ખાડામાં ભેળવી અને ભરી દેવા અને પછી એકાદ બે વરસાદ થાય અને માટી સારી દબાઈ જાય એટલે જૂન જુલાઈ મહિનામાં એની રોપણી કરી દેવી અને માટીનો પિંડ બનાવીને સારી રીતે રોપવાથી 1 અઠવાડિયા સુધી રોજ થોડું ડોલથી પાણી દેવાનું અને વરસાદ હોય તો પાણી આપવાની પણ જરૂર નહીં અને આમલીનો છોડ મસ્ત ઉછરી જાય. બાકી તો આમલીમાં કોઈ સેન્દ્રીય કે રાસાયણિક ખાતર આપવાની પણ બહુ જરૂર નથી. ઝાડની વૃદ્ધિ સરસ થાય છે અને થોડો યુરિયા આપી દેવાથી વૃદ્ધિ બહુ સારી રીતે કરાવી શકાય. બાકી 3 વર્ષ સુધી 20 થી 25 કિલોગ્રામ કોવાયેલું છાણિયું ખાતર અને એને 1.5 થી 2 કિલોગ્રામ કરંજનો ખોળ, 50 ગ્રામ જેટલું યુરિયા, 150 ગ્રામ જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ અને 200 ગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાશ દર વર્ષે એકવાર ઝાડને આપી દઈએ ને તો વૃક્ષની વૃદ્ધિ ખૂબ સરસ થાય અને ઉક્ત વયના ઝાડને 25 કિલો છાણિયું ખાતર આપી દઈએ ને એટલે એ ખૂબ લાભદાયક જોવા મળે છે. હા, પણ ખાતર આપીએ ને ત્યારે જમીનમાં ભેજ હોય ને એ જરૂર ધ્યાનમાં લેવું જોઈએ અને ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે જ ખાતરનો જથ્થો એકી સાથે આપી દઈ અને 1.5 મીટર દૂર રિંગ બનાવીને પછી એના ઉપર માટી ઢાંકી દેવી. આમ કરવાથી પણ સારો ઉત્પાદન લઈ શકાય છે. પિયતમાં તો આમલીનું નવું વાવેતર હોય ત્યારે શરૂઆતના તબક્કામાં જમીનની પ્રત પ્રમાણે ગરમીની ઋતુમાં 10 થી 12 દિવસે અને શિયાળામાં 15 થી 20-25 દિવસ ના અંતરે નિયમિત પિયત આપવાથી ઝાડની વૃદ્ધિ સારી થાય છે. છોડના મૂળ પાસે ભેજના ઉચિત સ્તર બનાવી રાખવાથી વરસાદના પાણીનું સંરક્ષણ પણ કરી શકાય અને એ માટે ડાંગરના પુડિયા અથવા તો સૂકા પાંદડાનું મલ્ચિંગ પણ કરી શકાય. એક વખત સરસ રીતે ઝાડ ઉછરી જાય અને ઝાડ મોટું થઈ જાય ને પછી તો એને પિયત આપવાની પણ જરૂર જણાતી નથી. બાકી શરૂઆતમાં વાવેતર હોય ત્યારે

પણ નિયંત્રણ કરતા રહેવું. આમલીની વૃદ્ધિ છે ને એ ધીમેથી થાય છે, એટલે અંતરપાક પણ લઈ શકાય. શરૂઆતમાં તો શાકભાજીના અંતરપાકો લઈ શકાય, ખરીફ ઋતુમાં ધાન્ય કે કઠોળ તેલીબિયા પાક પણ લઈ શકાય, અને અત્યંત સૂકી તથા ઉબડખાબડ જમીનમાં પણ આમલીના છોડની પાસે ખામણી કરીને ભેજ સંરક્ષણ કરીને મલ્ચિંગ કરવામાં આવે તો એ રીતે પણ આમલીના વૃક્ષોને ઉછેરી શકાય. સામાન્ય રીતે છે ને આમલીમાં છટણી કરવામાં આવતી નથી, આમ છતાં આમલીના છોડમાં 2-3 વર્ષ સુધી જમીનથી 1.5 થી 2 મીટરની ઊંચાઈ સુધીની છે ને બધી ડાળી કાઢી નાખવી અને એનો નિશ્ચિત આકાર આપવો, જેનાથી ભવિષ્યમાં એનું માળખું મજબૂત બની શકે. જ્યારે છોડ ઉપર ફળ આવી જાય ને ત્યાર પછી તેમાં કોઈ વિશેષ કાપણી કે છટણીની આવશ્યકતા હોતી નથી. વિકસિત તથા ફળ આપવા વાળા છોડ પર ફળ તોડ્યા પછી જે સૂકી ડાળીઓ હોય એને કાપીને સાફ કરી દેવાથી ઉત્પાદન સારું થાય છે. અને સામાન્ય રીતે આમલીના વૃક્ષનું કહેવું છે ને કે એમાં કોઈ જંતુ કે રોગ ખાસ આવતા નથી, પરંતુ જો બોરર જોવા મળે તો થડ અને દાંડી પર છિદ્રો સાફ કરી દેવા અને એમાં પેટ્રોલમાં બોળેલું રૂ એમાં નાખીને ચીકણી માટીથી લેપ કરી દેવાથી જો કીટકનો ઉપદ્રવ થયો હોય ને તો એ દૂર થઈ જાય છે. પાંદડા ખાવા વાળા કીટકનો ઉપદ્રવ જોવા મળે છે તો એના માટે થોડી ઘણી દવા છંટકાવ કરવાથી એ દૂર કરી શકાય છે. હવે આમલીમાં જે બીજથી તૈયાર કરેલ છોડ હોય ને એમાં તો ફૂલ ને ફળ છે ને તે ઘણા સમય પછી આવે, એટલે કે લગભગ 20 અને 25 વર્ષ નીકળી જાય, પરંતુ જો કલ્પથી કરેલ છોડ હોય ને તો એમાં 7-8 વર્ષમાં ફૂલ અને ફળ આવવાનું શરૂ થઈ જાય છે અને ફૂલ આવવાનો સમય જુલાઈ ઓગસ્ટ ને પાકવાનો સમય ફેબ્રુઆરી માર્ચ હોય છે. ફેબ્રુઆરી માર્ચમાં નવી આમલી આવે. આમલીના ફળને બજારની માંગ અનુસાર કાચી કે પાકી તોડીને વેચી શકાય. ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ને ત્યાં સુધી એને ઝાડ ઉપર જ પાકવા દેવું. પાકા ફળો ઝાડ ઉપરથી ઉતારવામાં ના આવે તો પણ એકાદ વર્ષ સુધી લટકતા રહે છે. પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવીને ભેગા કરી શકાય, ત્યારબાદ લાકડાની સોટીથી હળવેથી ફટકારીને કોચલાનું આવરણ દૂર કરી ફળના માળાને બીજમાંથી છૂટો પાડી એના રેસા દૂર કરી અને આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સૂર્યના તાપમાં સૂકવી શકાય અને સૂકવ્યા બાદ તેને લંબચોરસ બ્લોકના રૂમમાં સંગ્રહ કરી શકાય અને બજારની માંગ અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન પર મોકલી શકાય છે. આમલીનું લાકડું પહેલા પણ આપણે વાત કરી કે ખૂબ જ મહત્વ ધરાવે છે, એનો ઉપયોગ વિવિધ બનાવટોમાં થાય છે. મીઠાશવાળી ખાટી આમલી અને તેની બનાવટો બનાવવામાં આવે છે, જે તો આપણે બધા જાણીએ જ છીએ, અને એને ભાત સાથે ખવાય છે. ઉનાળામાં આમલીનો શરબત પીવાથી લૂમાં રાહત થાય છે. આમલી નાની કુમળી કાચી અવસ્થાથી કરી અને પાકી અવસ્થા થાય ત્યાં સુધી દરેક અવસ્થાએ જુદા જુદા સ્વરૂપે ખવાય છે. આમલીના બીજ એટલે કચુકા, એને શેકીને મુખવાસ તરીકે પણ ખવાય અને કાચા ફળોમાંથી ચટણી તેમજ અન્ય ખાટી વસ્તુઓ બનાવી શકાય. જ્યારે પાકા ફળમાંથી અથાણું કોફી અને અનેક પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ તૈયાર કરી શકાય છે. ખાટી આમલીની ખટમીઠી વાતો. આજે આપણે ખાટી આમલી વિશેની વિગતવાર માહિતી મેળવી અને ખાટી આમલી એ માત્ર એક છાયા આપતું વૃક્ષ નથી, એક બહુ ઉપયોગી વૃક્ષ છે. આજે આડેધડ કપાતા જંગલોમાં આમલીનું પણ નિકંદન નીકળી રહ્યું છે, તો આવો આમલીને વાવીએ રસ્તાની આજુબાજુ, પડતર જમીનમાં, ખેતરવાડીના સેડા પાડે અને ખરાબાની જમીનમાં. તો આવનારી પેઢી માટે કંઈક ખટમીઠી યાદો પણ મૂકી જઈશું ને. અને હવે મિત્રો સમય થવા આવ્યો છે તો લઈશું રજા. તો ગામના છોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. ફાન્સમાં પેરિસમાં વિવાટેક 2026ની સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિજીટલ ચૂકવણી, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ભારતના ઝડપી ટેકનોલોજી સંચાલિત પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જામાં સિદ્ધિઓ દ્વારા માનવ ક્ષમતાની સીમાઓ વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાને સર્વસમાવેશક તરીકે જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત યુરોપીયન યુનિયન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તે વેપાર, રોકાણ, ટેકનોલોજી, વિનિમય અને પર્યટનને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉપણું અને દરિયાઈ માળખાગત સુવિધાઓ પર ચર્ચા થઈ. બેઠકો બાદ આકાશવાણી સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ ભારતમાં વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને દેશ સાથે વધુ ગાઢ જોડાણ માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: चेयरमैन और सीईओ बेनवा बेजा ने कहा कि भारत एशिया प्रशांत क्षेत्र के लिए बड़े विनिर्माण और निर्यात केंद्र के रूप में उभर रहा है. विस्तार बताया है कि सीईओ आर्थर मोश ने कहा कि कंपनी भारतीय भाषाओं के लिए सहयोग बढ़ाने, एआई अनुसंधान साझेदारी का विस्तार करने और सहयोग को एआई पर गहरा सहयोग तलाशने की इच्छुक है. सीएमएसीजीएम के चेयरमैन और सीईओ प्रणव सावे ने कहा कि भारत हरित जहाज निर्माण के केंद्र के रूप में तेजी से विकसित हो रहा है. महेश सोपरे, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારતના પરિવર્તનની વાર્તા પણ તેના યુવાનોની વાર્તા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનો એક લેખ સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે આ વાત કહી હતી. શ્રી મોદીએ જણાવ્યું, સરકારના વિઝન, કૌશલ્ય, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અભૂતપૂર્વ રોકાણોના માર્ગદર્શન હેઠળ દેશ અમૃત પેઢી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો ઉભી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું, તમામ રિફાઇનરીઓ પૂરતી ખાદ્ય સામગ્રી સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આજે નવી દિલ્હીમાં આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही है. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.3

रैंकिंग 2027 में स्थान मेळव्युं छे। आईआईटी दिल्ली वैश्विक स्तरीय 118 क्रम में भारत की सर्वोच्च क्रमांकित संस्था रही। तदुपरांत आईआईटी बॉम्बे और आईआईटी मद्रास विश्व की टोच की 200 यूनिवर्सिटी में शामिल छे। शिक्षण मंत्री धर्मेन्द्र प्रधान खुशी व्यक्त करी कि भारत में वैश्विक शैक्षणिक वारसागत विस्तरी रह्यो छे। तेमणे उम्मेर्युं कि आ सिद्धि भारत में उच्च शिक्षण माळखानी वधती जती शक्ति और संस्था निष्णात संशोधकों और विद्यार्थियों की श्रेष्ठता प्रति की प्रतिबद्धता प्रतिबिंबित करे छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ ચેનલ AIRNews_ABD ને ફોલો કરશો। केन्द्रीय गृहमंत्री अमित शाह आज नवी दिल्ली में भारत खाते अमेरिका राजदूत सर्जियो गोर ने मिला। सोशियल मीडिया संदेश में श्री शाह जणाव्युं कि बने नेताओं सुरक्षा क्षेत्र में खास कर आतंकवाद विरोधी और मादक द्रव्यों व्यसन विरोधी क्षेत्र में बने देशों वच्चे सहयोग ने वधु मजबूत बनावा पर विगतवार चर्चा की। गृहमंत्री भार मूक्यो हतो कि प्रधानमंत्री नरेन्द्र मोदी नेतृत्व हेठ भारत अमेरिका व्यापक वैश्विक व्यूहात्मक भागीदारी ने आगे वधारवा और बने देशों लोग ने द्विपक्षीय संबंधों में लाभ मिले ते सुनिश्चित करने भारत प्रतिबद्ध छे। लघुमती बाबतोना मंत्री किरेन रिजिजुए आज नवी दिल्ली में हद समीक्षा बैठक 2027 की अध्यक्षता की। समीक्षा बैठक बाद मीडिया ने माहिती आपता श्री रिजिजुए हज 2026 ने भारत इतिहास में सौथी सफल हज गणाव्यू। मंत्री कहू कि भारत ने हज 2026 माटे सऊदी अरेबिया हज और उमरा मंत्रालय तरफ थी बे लघुतम एवोर्ड मळ्या छे। તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે। મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતા વધુ સારી રહેશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ યુજીની પૂર્ણ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી। બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પૂર્ણ પરીક્ષાને મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ યુજી 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે। એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। એનટીએએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે। એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 1446 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે। કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે। ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે। ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માર્ચ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો। ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 4 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। ભારતની મીનાક્ષી મુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે। મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝવેકા સામે 5-0થી વિજય મેળવ્યો। 4 ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે। દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગ્નુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે। ફાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકાય છે। પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી। કેન્દ્ર સરકાર નાણાકીય

0: 给这么高人，但是我是天上飞来的。
1: 妈妈，
0: 你来了，我能走得急？不用，你真的啊，你真着急。
1: 妈妈。

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ દિલ એ

શ્રોતા મિત્રો, આ હતું ગાઈડ ફિલ્મનું ગીત, સ્વર લતા મંગેશકરનો, અને આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના જે અંતર્ગત પ્રસ્તુત છે ભારતની યોગ ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 12 વર્ષ સુશાસનના આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું ભારતની એ શક્તિ વિશે જેણે સમગ્ર વિશ્વને એકતા અને સ્વસ્થ જીવનનો મંત્ર આપ્યો છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ આપણા પ્રાચીન ધરોહર તેવા યોગની. શ્રોતા મિત્રો, છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ માત્ર એક પરંપરા નથી રહી, પરંતુ એક વૈશ્વિક જન આંદોલન બની ગયું છે, જે ભારતે વિશ્વને આપેલી ભેટ છે. આપણી વર્ષો જૂની આ પરંપરા વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહી છે એ આપણા બધા માટે એક મોટી સિદ્ધિ છે. જેમના પ્રયાસોથી આ શક્ય બન્યું છે તેવા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગના માત્ર પુરસ્કર્તા નથી, પરંતુ તેઓ પોતે યોગના સાધક છે. સાંભળીએ તેમના શબ્દોમાં યોગની તાકાત.
1: મિત્રો, કુછ લોગોં કો લગતા હૈ અગર પદ્માસન કર લે તો ઉસકો લગતા હૈ કે મોક્ષ કો રાસ્તા મિલ ગયા, ઓર ઇસલિયે કુછ લોગ આસન કો હી યોગ માન લેતે હૈ, ઓર કભી કભી કહેતે હૈ મેં યોગ નહીં કર સકતા ક્યોંકિ મેરા શરીર ઝુકતા નહીં હૈ, બેન્ડ નહીં હોતા હૈ, ઓર તભી સે ઉસકો યોગ કઠિન લગને લગ જાતા હૈ. જો લોગ સર્કસ મેં કામ કરતે હૈ ઉનકા શરીર તો કિતના લચીલા હોતા હૈ, હર દિશા મેં મુડતા હૈ, રબર કી તરહ મુડતા હૈ. ક્યા સર્કસ મેં કામ કરના હર વ્યક્તિ યોગી હૈ ક્યા? અગર શરીર રચનાઓ કા અંગ કો મોડના મરોડના યહી યોગ હોતા તો સર્કસ મેં કામ કરના વાલા હર વ્યક્તિ યોગી હોતા. લેકિન યોગ વહ નહીં હૈ. જ્ઞાન, કર્મ ઓર ભક્તિ, યે તીનો કો સંતુલિત રૂપ મેં, સમ્યક રૂપ મેં, નિર્ધારિત માર્ગ પર લે જાને કા સામર્થ્ય જિસમેં હૈ વહ યોગ હૈ. મન, વચન ઓર બુદ્ધિ, ઇન તીનો કે બીચ મેં દુરાવ હો, તીનો કે બીચ મેં ટકરાવ હો, તીનો કી દિશા અલગ હો તો જીવન કભી સાર્થક નહીં હોતા હૈ, ઈચ્છાએ કભી પરિપૂર્ણ નહીં હો સકતી હૈ. ઓર મનુષ્ય ભી ભરોસે લાયક તબ બનતા હૈ જબ મન, વચન ઓર બુદ્ધિ ઇન તીનો કે અંદર એક સાયુજ્ય હો, સંતુલન હો. યોગ ઉસ અવસ્થા કો પ્રાપ્ત કરને કા અવસર દેતા હૈ.
0: શ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે યોગના પ્રચાર પ્રસાર માટેનું કામ શરૂ કર્યું હતું. ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ સીએસ ચૌધરીએ આ પ્રવાસ વિશે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું.
2: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે 12 વર્ષ પૂરા કરીએ છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા એ પહેલા જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચિંતન શિબિરોમાં પણ એ યોગની વાત કરતા અને ઘણા બધા લબ્ધ પ્રતિષ્ઠ યોગીઓને એમણે ચિંતન શિબિરોમાં બોલાવ્યા છે અને એનો લાભ ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓને મળ્યો છે. મૂળ માનનીય નરેન્દ્રભાઈ મોદી સંઘ પ્રણાલીમાંથી આગળ આવેલા છે એટલે એમના સંસ્કારો બહુ સુદૃઢ છે. એની પાછળનું કારણ એમની જીવન પ્રણાલી જે રહી છે તે શિસ્તબદ્ધ અને યોગીની રહી છે. એમનામાં જે બધા નેતૃત્વના ગુણો અને દ્રઢતાપૂર્વક કામ કરાવવાની આવડત એની પાછળ એમનું દૈનિક જે જીવનચર્યા છે એ કારણભૂત છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછીના સમયગાળામાં જોઈએ તો આયુષ મિનિસ્ટ્રીનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે યોગ માટેના બોર્ડ, યુનિવર્સિટીઓ બની ગઈ, ઘણી બધી જગ્યાના રિસર્ચ કરવાના ચાલુ થયા, હજારોની સંખ્યાઓમાં બગીચાઓમાં લોકોને આપણે યોગ કરતા જોઈએ છીએ, ગમે તે બેનર હોય. પણ હવે નાનાથી નાના બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી દરેકને ખબર છે કે યોગ જ આપણા માટે એક એવો સાધન રહ્યું છે કે જે આપણને એન્ટી એજિંગ તરીકે પણ ઉપયોગી થઈ શકે અને આપણને બધા ડિઝીઝમાંથી મુક્ત પણ કરાવી શકે. હવે આજના સમયમાં જોઈએ તો એટલા બધા ડિસ્ટ્રેક્શન છે માણસના જીવનમાં કે માણસ આ શોર્ટ રીલ જોઈને આખો દિવસ મોબાઈલ ઉપર રહીને કે સતત ટીવીની સામે બેસીને એનું કોન્સન્ટ્રેશન લેવલ એકદમ ઓછું થઈ ગયું છે અને નાની નાની વાતોમાં માણસો ચીડાઈ જાય છે અથવા એવા પગલા લઈ લે છે કે જેની કોઈ આજથી 30-40 વર્ષ પહેલા અપેક્ષા નહોતી. ક્રાઇમ રેટ બહુ વધી ગયા છે. એવા સંજોગોમાં જો આપણી પાસે એક હાથવગું હથિયાર હોય તો એ માત્ર યોગનો જીવનમાં ઉતારવાનો અને યોગને સમજવાનો અને એને પચાવવાનો જ રસ્તો છે.
0: શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગની ઓળખ એ ભારત માટે સોફ્ટ પાવર તરીકે પણ ઉભરી આવી છે.
2: આપણું સૌભાગ્ય છે કે જ્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું એસેપ્ટન્સ ઇન્ટરનેશનલ લેવલે થયું, પછી વ્હાઇટ હાઉસ જેવી જગ્યાએ પણ યોગ થયો, દુબઈ જેવી જગ્યાએ કે જ્યાં ધર્મમાં એ લોકો યોગને સ્વીકારતા નથી ત્યાં પણ આપણે યોગ કર્યો, આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ અને પતંજલિ વિદ્યાપીઠ જેવી ઘણી બધી સંસ્થાઓ આ દિશામાં પોતાનું કાર્ય કરવા માટે આગળ આવી, કારણ કે એક નેતૃત્વ મળ્યું, એક દિશા મળી જે પહેલા નહોતી. લીડર જે કરતો હોય એની અસર ફોલોઅર ઉપર પડતી હોય છે અને એની સીધી અસર તો આપણને દેખાય જ છે. જે વિકાસ છેલ્લા 12 વર્ષમાં જે ઝડપથી આપણે જોઈ રહ્યા છીએ, એઝ એ બ્યુરોક્રેટ તો હું વિશ્વાસપૂર્વક કહી શકું કે મેં 29 વર્ષની મારી આટલી લાંબી જોબમાં આટલું ઉત્સાહિત, આટલું કાર્યક્ષમ અને આટલું દેશપ્રેમ અને સમર્પણની ભાવના વાળું કોઈ વ્યક્તિત્વ જોયું નથી. એટલે એ માત્ર એમણે પ્રોગ્રેસ કર્યો છે યોગ ઉપર અને એ પ્રોગ્રેસ એમણે પરકોલેટ કર્યો છે ડાઉન ધ લાઈન. અત્યારે નાના નાના બાળકો યોગ કરતા થઈ ગયા, યોગની પરીક્ષાઓ થવા માંડી, બાયસેકના માધ્યમથી શિક્ષકો અને શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી યોગ થવા માંડ્યા. એટલે એક આ યોગનો જુવાળ આવ્યો છે અને આ જુવાળ ટકી રહેશે, કારણ કે એ ગળથૂથીમાંથી બધાને યોગ સમજાવવામાં આવ્યો છે, યોગ લોકો પચાવે એવી રીતે પીરસવામાં આવી રહ્યો છે. એ આપણા બધા આજની પેઢી માટેનું એ બહુ સૌભાગ્યશાળી ચિહ્ન કહેવાય, કારણ કે જે બધી વસ્તુઓ પહેલા આપણે વિચારી નહોતી એ બધી વસ્તુઓ અત્યારે વિકાસના ક્ષેત્રે થઈ રહી છે, કારણ કે દ્રઢતા છે. દ્રઢતાનું કારણ જીવનશૈલી છે અને જીવનશૈલીની પાછળ એ વિચાર બીજ છે જે અમને રોપેલા છે.
0: યોગે ખરેખર ભારતની વૈશ્વિક છબી બદલી છે. આજે વિશ્વભરમાં 21મી જૂને યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષના યોગ દિવસ માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ છે યોગ ફોર હેલ્ધી એજિંગ, એટલે કે નિરોગી વૃદ્ધત્વ માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં વર્ષ 2019માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે જોડીને અત્યાર સુધીમાં આશરે 80,000થી વધુ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. યોગ બોર્ડ દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 12 જેટલા સ્થળોએ વિશેષ યોગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. યોગ બોર્ડ દ્વારા ગિફ્ટ સિટીમાં આયોજિત આજના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં યોગને મળી રહેલા પ્રોત્સાહન અંગે અને આ વર્ષની યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું.
3: યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ થયા છે અને સાથે સાથે આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આપે છે. મોદી સાહેબની પ્રેરણાથી આખા વિશ્વને આપણે યોગ આપ્યું છે, એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં આવા વિશેષ 12 કાર્યક્રમો અમે રાખ્યા છે, જેમાં અલગ અલગ કિસાનો માટે, કોર્પોરેટ જગત માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ 12 કાર્યક્રમ અને 597 કાર્યક્રમ દરેક તાલુકા અને વોર્ડ સુધી અમે રાખ્યા છે. તો આજનો કાર્યક્રમ ગિફ્ટ સિટીમાં આયોજન થયું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો જોડાયા, જેમાં અહીંયાના એમડી આદરણીય સંજીવ કોલજી અને બધા જ ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટરો અને બધા કંપનીના સીઓ, કંપનીઓના કર્મચારીઓના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. મિત્રો, યોગ માત્ર એક્સરસાઇઝ નહીં, યોગ ઇમ્યુનિટી પણ વધારે છે, યોગ ઇકોનોમી પણ બુસ્ટ કરે છે, યોગ ટર્નઓવર પણ વધારે છે, યોગથી જીડીપી પણ વધે છે. દેશને આર્થિક મહાસત્તા બનાવવું હોય તો દરેક વ્યક્તિનો તન અને મન સ્વસ્થ હશે તો દેશ આગળ વિકાસ કરશે, દેશ વિશ્વગુરુ બનશે. આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે, માન્ય મુખ્યમંત્રીના નિર્દેશનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીના નિર્દેશનમાં ગુજરાત યોગ બોર્ડ કામ કરે છે. આપ સૌનું આહવાન કરવા માંગુ છું, આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ.
0: આપણે બધા યોગનું મહત્વ જાણીએ છીએ, પરંતુ તેને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એ વિશે આપણા ઘણાના મનમાં ખૂબ સવાલ હોય છે. શરૂઆત કેવી રીતે કરવી, કયા આસન કરવા, પ્રાણાયામ એટલે શું, યોગ અને યોગને લગતા તમામ બાબત અંગે આજે આપણે માર્ગદર્શન કરવા અને પ્રત્યક્ષ રૂપે યોગ કેવી રીતે આપણા જીવનમાં લાવી શકીએ, ઉતારી શકીએ તે અંગે આપણને માહિતગાર કરવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે યુવા યોગ ટ્રેનર સિદ્ધાર્થ સંઘવી. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં.
2: ખૂબ ખૂબ આભાર.
0: શ્રોતા મિત્રો, હું આપને સિદ્ધાર્થભાઈનો ટૂંકો પરિચય આપું છું. સિદ્ધાર્થ સંઘવી અમદાવાદના પ્રમાણિત યોગ શિક્ષક છે અને યોગા વિથ સિદ્ધાર્થના સ્થાપક પણ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી યોગ ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા તો આજની ચર્ચામાં હું તમને પૂછવા ઈચ્છું છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં યોગને એક આખા દુનિયામાં એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતની આ જે પ્રાચીન પરંપરા છે એને એક વૈશ્વિક ઓળખ અત્યારે મળે છે, ત્યારે એક ભારતીય તરીકે આપણને સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે યોગ શું છે. અને ઘણા લોકોની ધારણા આજે પણ એવી છે કે યોગ એટલે યોગાસન. તો હું તમારી પાસેથી જાણવા ઈચ્છું છું કે યોગ એટલે શું, ખાલી કસરત છે કે એના પછી પણ કઈક છે?
2: યોગ એ ખાલી શારીરિક કસરત નથી, બટ મન, શરીર અને શ્વાસ ત્રણેય સંતુલન કરવાનું એક સાધન છે.
0: બરાબર.
2: ફર્સ્ટ આપણે શરીરને સંતુલન કરવા માટે આસનો કરીએ છીએ, શ્વાસને સંતુલન કરવા માટે પ્રાણાયામ કરીએ છીએ અને મેડિટેશન એ ધ્યાન એ મનને શાંત કરવા માટે કરીએ છીએ. ત્રણેયનું જો ડેઈલી કરવામાં આવે તો મન, શરીર અને શ્વાસ ત્રણેય એક સાથે સંતુલિત રહે છે.
0: બરાબર. હમણાં આપણે પ્રાણાયામની વાત કરી તો હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે કયા કયા પ્રકારના પ્રાણાયામ આવે છે, કારણ કે એક બે પ્રાણાયામ બહુ પ્રચલિત હોય છે તો શરૂઆતમાં, અને બીજી વસ્તુ કે મારે જો પ્રાણાયામની શરૂઆત કરવી હોય તો કયા સરળ પ્રાણાયામથી હું શરૂઆત કરી શકું, કારણ કે ઘણી વખત યુટ્યુબમાં જોઈને આપણે એકદમ એડવાન્સ લેવલનું પણ પહેલા જ કરવા જતા હોય છે તો એ શરીરને નુકસાનકારક પણ થઈ શકે છે. તો તમે શું અમારા શ્રોતાઓને માર્ગદર્શન આપશો કે પ્રાણાયામ કરવા ઈચ્છતા હોય તો ક્યાંથી શરૂઆત કરાય, પછી કેવી રીતે ધીમે ધીમે આગળ વધાય?
2: હા, તો પ્રાણાયામની શરૂઆત સૌથી પહેલા નાડી શુદ્ધિ પ્રાણાયામ છે, જેમાં નાડીઓને શુદ્ધ કરે છે. મીન્સ ફર્સ્ટ ઈડા અને પીડા બે નાડી આવેલી હોય છે. લેફ્ટ સાઈડ મીન્સ ડાબુનો સેલ ઈડા અને રાઈટ સાઈડ જમણો સેલ અને પીડા નાડી કહે છે. જેમ આપણે સૂર્ય અને ચંદ્ર એ રીતે શરીરને બેલેન્સ કરવા માટે બે નાડી આવેલી હોય છે કે આપણને ક્યારે ગરમી વધારે લાગે તો, જો આપણે ગરમી વધારે લાગતી હોય તો ઠંડુ પ્રાણાયામ કરવાનું અને ઠંડી વધારે લાગતી હોય તો ગરમ પ્રાણાયામ. હા, જો હું સમજાવું, ઈડા મીન્સ લેફ્ટ, લેફ્ટ એટલે એને ચંદ્ર પ્રાણાયામ કહે છે. મીન્સ જયારે આપણને વધારે ગરમી લાગતી હોય કે પિત્ત કે એવું થતું હોય ત્યારે ચંદ્ર શુદ્ધિ પ્રાણાયામ કરવાનું, અને જયારે આપણને વધારે ઠંડી કે એવું લાગતું હોય ત્યારે સૂર્ય કે રાઈટ સાઈડ થી ઇનહેલ કરવાનું અને રાઈટ થી જ એક્ઝેલ કરવાનું. જયારે ચંદ્ર લેફ્ટ થી ઇનહેલ એન્ડ લેફ્ટ થી એક્ઝેલ કરવાનું. શરૂઆત આપણે અહિયાંથી કરી શકીએ. જો ફર્સ્ટ ચંદ્ર શુદ્ધિ પ્રાણાયામ એ આપણા મનને શાંત કરે છે અને લેફ્ટ મસલ ને શુદ્ધ કરે છે, અને રાઈટ સૂર્ય શુદ્ધિ નારાયણ એમાં સૌથી પહેલા આપણા ડાબા મસલ ને શુદ્ધ કરે છે અને શરીરમાં ગરમાટ લાવે છે.
0: બરાબર.
2: પછી રોગ ઉપચાર માટે બી પ્રાણાયામ છે, નાડી ભેદન પ્રાણાયામ, જેમાં જે લોકોને સાંધાના દુખાવા હોય, કોઈને હૃદયનો પ્રોબ્લેમ હોય કે હૃદય ફાસ્ટ બીટ કરતું હોય, એમના માટે છે ફર્સ્ટ સૂર્ય ભેદન પ્રાણાયામ, જેમાં જમણા નોસ્ટ્રિલથી શ્વાસ લેવાનું અને ડાબા નોસ્ટ્રિલથી શ્વાસને કાઢવાનું. આ 12 ટાઈમ તમે કરી શકો, બટ એ શિયાળામાં મોર્નિંગમાં.
0: બરાબર.
2: પ્રચલિત પ્રાણાયામ તો અનુલોમ વિલોમ, કપાલભાતી અને ભ્રામરી પ્રાણાયામ છે, બટ શરૂઆત આપણે નાડી શુદ્ધિ પ્રાણાયામથી કરવી જોઈએ, જેથી નાડી શુદ્ધ થવાથી કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ સારી રીતે થઈ શકે. માટે સૌથી પહેલા નાડી શુદ્ધિ પ્રાણાયામ, જેમાં લેફ્ટ નોસ્ટ્રિલ થી શ્વાસ લેવાનો અને લેફ્ટ થી જ કાઢવાનો.
0: બરાબર.
2: એ અને રાઈટ થી શ્વાસ લેવાનો, રાઈટ થી કાઢવાનો, એ 3 ટાઈમ્સ, એન્ડ ધેન કપાલભાતી પ્રાણાયામ કરી શકો. કપાલભાતી પ્રાણાયામ જેટલું બને એટલું સવારે વહેલા, વહેલી સવારે તમારે કરવું જોઈએ, મીન્સ આફ્ટરનૂનમાં ઓછું કરવું જોઈએ, કેમ કે ગરમ પ્રાણાયામ છે. ગરમ પ્રાણાયામ હોવાના લીધે તમારે વધારે ગરમી શરીરમાં વધી જશે તો ઇફેક્ટ બી થઈ શકે, એટલા માટે જેટલું બને એટલું સવારે કરવું જોઈએ. પણ એ સલાહમાં કરવું જોઈએ કોઈ યોગ શિક્ષક ની. કપાલભાતી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે ક્યારે બી કરી શકો, અને આ બધા પ્રાણાયામ તમે ખાવાના 3-4 કલાક પહેલા કરવા જોઈએ.
0: બરાબર.
2: અથવા 3-4 કલાક પછી. એમ્પ્ટી સ્ટમક જેટલું કરશો એટલું સારું છે.
0: ઓકે. અને બ્રાહ્મરી પ્રાણાયામ ની આપણે વાત કરીએ તો બ્રાહ્મરી પ્રાણાયામ ક્યારે કરી શકાય અને કોને કરવું જોઈએ અને કોને ન કરવું જોઈએ?
2: હા, બ્રાહ્મરી પ્રાણાયામ બધા કરી શકે. ફર્સ્ટ બ્રાહ્મરી પ્રાણાયામ ના ફાયદા. બ્રાહ્મરી પ્રાણાયામ ના ફાયદા છે, એક મનને શાંત કરે છે. જેમને હાઈ બીપી નો પ્રોબ્લેમ હોય, જેમને હાઈ બીપી હોય એમના માટે ખૂબ જ ફાયદાકારક છે. હાઈ બીપી ને કંટ્રોલ કરે છે અને જેમને ઊંઘ નો પ્રોબ્લેમ હોય, જેમને સ્લીપ સારી ના આવતી હોય, એમના માટે બી એ બહુ જ સારું છે. ગ્રામીણ પ્રાણ મનને શાંત કરી અને સારી એવી સ્લીપ આવવા મદદ કરે છે. માટે બ્રાહ્મણી પ્રાણાયામ તમે ક્યારે બી કરી શકો. બ્રાહ્મણી પ્રાણાયામ મેઇનલી જયારે જેમને સ્લીપ ના આવતી હોય રાતે, રાતે જો તમે બ્રાહ્મણી પ્રાણાયામ કરીને સુવો તો એકદમ સારી અને
0: ઊંઘ આવે છે. ઓકે બરાબર. પણ તમે કીધું એ પ્રમાણે શરૂઆત નાડી શુદ્ધિ પ્રાણાયામ થી કરીને પછી અનુલોમ વિલોમ પછી કપાલભાતી પછી ભ્રામરી, એવી રીતે પ્રવાસ કરવો જોઈએ.
2: ફર્સ્ટ આપણે નાડી શુદ્ધિ પ્રાણાયામ કરવું જોઈએ, પછી નાડી ભેદન પ્રાણાયામ જેમાં લેફ્ટ નોસ્ટ્રિલ થી શ્વાસ લઈ રાઈટ થી કાઢવાનો, પછી કપાલભાતી પ્રાણાયામ, પછી આવે છે ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ અને પછી ભ્રામરી પ્રાણાયામ. આ રીતે ક્રમમાં 6 પ્રાણાયામ કરવા જોઈએ.
0: બરાબર. અને સેમ એવી રીતે યોગાસન ની આપણે વાત કરીએ તો યોગાસન માં પણ એવું હોય છે કે કયા યોગાસન જેનાથી શરૂઆત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બીમારી ધરાવતા હોય તો પણ કરી શકે એવા કોઈ સલામત યોગાસન?
2: હા, સિમ્પલ જે લોકોને બીમારી હોય એવા ભી આસન કરી શકે એવા સિટિંગ ના આસન છે, જેમ કે તાળાસન, વજ્રાસન જેવા આસન, પદ્માસન, એ એકદમ સિમ્પલ આસન પણ સ્ટાર્ટ કરી શકે છે.
0: છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પ્રધાનમંત્રી બન્યા પછી યોગને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવામાં અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. અને આપણે જોયું છે કે આખા વિશ્વમાં એક સાનુકૂળ વાતાવરણ આજે યોગ માટે ઉભું થયું છે. તો આ પરિવર્તન જે આવ્યું છે અને આજે જનજાગૃતિ છે જે, એને તમે કેવી રીતે જુઓ છો?
2: ખરેખર યોગ તો હજારો વર્ષોથી ભારતની સંસ્કૃતિ ભાગ રહ્યો છે, પણ આખી દુનિયા સુધી પહોંચવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂમિકા ઘણી મહત્વની રહી છે. તેમના પ્રયાસોથી જ આજે 21 જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. એક ભારતીય તરીકે આપણને ગર્વ થાય છે, આપણે આ પ્રાચીન સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે સ્વીકાર મળ્યો છે.
0: બરાબર. અને આ વર્ષની યોગ દિવસની જે વિષય વસ્તુ છે એ યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે કે નિરામય વૃદ્ધાવસ્થા માટે યોગ. તો આપણે વાત કરીએ આજના જ્યેષ્ઠ નાગરિકોની, વરિષ્ઠ નાગરિકોની, તો એમના માટે એમને આરોગ્ય જાળવવા માટે અને સ્વસ્થ રહેવા માટે યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે?
2: આ વખતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો એજન્ડો છે યોગા ફોર હેલ્ધી એજિંગ. વૃદ્ધાવસ્થા સ્વસ્થ જાળવવા માટે યોગ એક અત્યંત અસરકારક છે. યુવાનીના શરીર સંપૂર્ણ વિકાસ પામેલો હોય, હાડકા મજબૂત હોય છે, સંપૂર્ણ વિકાસ પામેલો હોય છે અને સ્નાયુઓ સ્થિતિસ્થાપકતા પણ યોગ્ય પ્રમાણમાં હોય છે. પરંતુ શરીર જેમ જેમ વૃદ્ધાવસ્થામાં તરફ જવા લાગે છે ત્યારે હાડકા નબળા થતા જાય છે અને સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે. માટે જો શરીર ધીમે ધીમે અક્કડ અને બરડ તરફ જવા લાગે છે, આવું ના થાય, સુંદર અને આરોગ્યમય જીવન જીવવું હોય તો નિયમિત યોગ અને અભ્યાસ કરવાથી આ નિયમિત યોગ અને અભ્યાસ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ અને સ્વતંત્ર રહેવાનો સક્ષમ બનાવે છે. તો વૃદ્ધાઓ માટે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરમાં હાડકા થોડા નબળા પડતા જાય છે અને સ્નાયુઓ એકદમ નબળા પડતા જાય છે. માટે આમાં વૃદ્ધ લોકોએ વધારે ધ્યાન આપવું જોઈએ જેથી તેમના સારું નિરામય જીવન જીવી શકે. તો ફર્સ્ટ આપણે જાણીએ કે વૃદ્ધોએ શું શું કરવું જોઈએ, એના માટે એમને સ્ટાર્ટ સૂક્ષ્મ વ્યાયામથી કરવું જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ એટલે શું? સૂક્ષ્મ વ્યાયામ એટલે શરીરના કોઈ પણ જોઈન્ટ્સને તેની ક્ષમતા પ્રમાણે વાળવાની ક્રિયા. મીન્સ આપણા એલ્બોનો જોઈન્ટ્સ એ 180 ડિગ્રી સુધી વળી શકે છે અને 180 ડિગ્રી સુધી સીધો થઈ શકે છે, એ રીતે જોઈન્ટ્સને આપણે ઓપન કરવું એ જ સૂક્ષ્મ વ્યાયામ. તો માટે આપણા જોઈન્ટ્સ એ બધા વાયુથી ભરાઈ જાય છે. વાયુ ખાલી પેટમાં જ નથી હોતો પણ જોઈન્ટ્સમાં પણ હોય છે. માટે આપણે થોડી થોડી કસરત કરતું રહેવું જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ એ બેઝિકલી એના માટે છે કે આપણા શરીરમાં વાયુ ના ભરાઈ જાય અને આપણા જોઈન્ટ્સ નબળા ના પડી જાય અને સ્નાયુઓ એકદમ

0: નબળા ના પડી જાય અને શરીરની સંતુલન શક્તિ એ એકદમ સ્ટ્રોંગ રહે, મજબૂત રહે, એના માટે સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવે છે. તો જો વૃદ્ધો એ નીચે બેસીને આસન ના કરી શકે તો ચેર યોગા છે, ચેર યોગા કરી શકે છે. અને વૃદ્ધોએ શું ના કરવું જોઈએ, તેમને રાતે જલ્દી સુવાની ટેવ પાડવી જોઈએ જેથી તેમની સ્લીપ વધારે સારી થઈ શકે, અને થોડું હેલ્ધી ખાવાની ટેવ પાડવી જોઈએ જેથી તેમની પાચન શક્તિ થોડી નબળી હોય છે એટલે જલ્દી જમવાની બી ટેવ કરવી જોઈએ, અને સાથે સાથે થોડી કસરતોને નિયમિત રીતે કરે તો સ્વસ્થ અને સ્વતંત્ર જીવન જીવી શકે છે.
1: બરાબર. આપણે હમણાં વૃદ્ધોની વાત કરી, પણ આધુનિક જીવનશૈલીમાં અત્યારનું જે વર્કફોર્સ છે, યંગ જનરેશન છે, એમને જીવનશૈલીમાં એક બહુ મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે. કારણ કે સ્ટ્રેસ પણ છે અને બેઠાડું જીવન પણ છે, એના કારણોસર ઘણી બધી બીમારી જે છે એ બહુ વહેલી ઉંમરે શરૂ થઈ જાય છે. ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિઝીઝની આપણે વાત કરીએ તો એવા લોકો માટે કે જેમની પાસે સમય પણ ઓછો છે અને જેમનું જે કામનું જે નેચર છે એ પણ બેઠાડું છે, તો એ લોકો કેવી રીતે યોગ કરી શકે અને એમના માટે ખાસ તમે શું કહી શકશો?
0: જેમનું બેઠાડું જીવન છે એ લોકો સ્ટાર્ટિંગના 10-15 મિનિટ ડેઈલી સવારે થોડા ડીપ બ્રીધિંગ અને થોડા એવા આસનો જેમ કે સૂક્ષ્મ વ્યાયામ જે સ્પેશિયલી એના માટે બનાવેલું છે કે જે લોકો કઈ વર્ક કરતા હોય તે માટે નેક બેક ને પેઇન થોડું થતા હોય છે એ લોકો માટે બેકના સ્પેશિયલ આસનો જેવા કે સેતુબંધાસન એ કરી શકે અને પવન મુક્તાસન જેવા હળવા આસનો કરી શકે.
1: બરાબર. અને બીજી વસ્તુ આપણે મહિલાઓની વાત કરીએ, કારણ કે મહિલાઓનામાં પણ આજકાલ હાર્મોનલ ઇમ્બેલેન્સના ઘણા કેસ જોવા મળે છે અને આજકાલની જે લાઇફસ્ટાઇલ છે એના કારણોસર 40 ઉંમર ના થાય તો ઘણી બધી બીમારીઓ અને નાની મોટી શરીરની ફરિયાદ શરૂ થતી હોય છે. તો મહિલાઓ માટે તમે શું કહેશો કે ખાસ તો એ લોકોમાં જે સ્પેસિફિક પ્રોબ્લેમ્સ હોય છે તો એમાં એ લોકો કેવી રીતે યોગને અપનાવી શકે?
0: હા, મહિલાઓને સ્ટાર્ટિંગમાં એવું વિચારે છે કે ઘરનું કામ કરી એટલે કસરત કરી લીધી, એવું નથી. રોજની પોતાની માટે 10-15 મિનિટ યોગા માટે અથવા વોકિંગ કે થોડું જોગિંગ એના માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ. થોડા 10-15 મિનિટ સૂર્ય નમસ્કાર સાથે મહિલા માટે સ્પેસિફિક આસનો જેવા કે બટરફ્લાય પોઝિશન એન્ડ જે હિપને ઓપન કરે એવા આસનો એ બધા ડેઈલી થોડા થોડા કરવા જોઈએ.
1: બરાબર. આ મહિલાઓની વાત પછી આપણે જે આજની પેઢી છે એ આવતીકાલનું ભવિષ્ય છે અને આપણે જોયું છે કે આજકાલ જે છોકરાઓ છે, નાના બાળકો છે, એમનામાં સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે અને મેદાની રમત આમ પણ ઓછી થઈ રહી છે, તો એવા બાળકો યોગને કે કસરતને અપનાવે એ ખરેખર જરૂરી તો છે પરંતુ થતું નથી અત્યારે. તો એ લોકોને યોગ પ્રત્યે રૂચિ નિર્માણ કરવા માટે કે યોગ પ્રત્યે એમનામાં શરૂઆત કેવી રીતે કરી શકાય એમાં તો તમે શું સલાહ આપી શકશો વાલીઓને પણ અને શાળાઓમાં પણ?
0: અત્યારે બાળકો વધારે સ્ક્રીન ટાઈમ બહુ જ કરે છે, તો સ્ક્રીન પર વધારે આવા કાર્યક્રમો કરી જેમ કે યોગાના કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પર યોગા અને એનો પ્રચાર થોડો વધારી અને ધીમે ધીમે અવેરનેસ વધારી અને બાળકોને પણ એટલે સોશિયલ મીડિયાથી વધારે એ લોકો અફેક્ટ થાય છે, તો સોશિયલ મીડિયામાં જો વધારે અવેરનેસ ફેલાવવામાં આવે યોગાની અને યોગાના વધારે કાર્યક્રમો કરવામાં આવે તો ધીમે ધીમે બાળકો એ યોગાને અપનાવશે અને થોડું એને આકર્ષક બનાવવામાં આવે તો ધીમે ધીમે બાળકો પણ એને અપનાવશે.
1: બરાબર. પણ બાળકોમાં ફ્લેક્સિબિલિટી તો ખાસી હોય છે, પણ એ લોકો જોયા પછી એને અપનાવી શકીએ એમ હોય છે કે એમાં કોઈ ખાસ તાલીમની જરૂર હોય છે? કારણ કે યુટ્યુબમાં તો બધી જ માહિતી અવેલેબલ છે અને બહુ જ અત્યારે સરળતાથી બધું મળી રહે છે, પરંતુ એ અપનાવવામાં કેટલો ખતરો છે?
0: હા, જોઈને કરવાથી ઘણો બહુ જ ખતરો છે, એટલા માટે કોઈ યોગ્ય યોગ શિક્ષકની હાજરીમાં અથવા કોઈ ટીચર્સની હાજરીમાં એમને યોગા શીખવાડવા જોઈએ, એમની અંડરમાં શીખવાડવા જોઈએ જેથી સેફલી અને સારી રીતે એ કરી શકે. સૂર્ય નમસ્કાર એક એવી વસ્તુ છે જે પૂરો વ્યાયામ, સંપૂર્ણ વ્યાયામ છે, એટલે બાળકોએ સૂર્ય નમસ્કાર તો ડેઈલી કરવા જોઈએ, સાથે સાથે ઓમકાર અને ડીપ બ્રીધિંગ એ બે વસ્તુ મનને શાંત કરશે અને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે.
1: બરાબર. અને હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું, કારણ કે તમે એક યંગ ટ્રેનર છો, તો યોગને અપનાવીએ આ વાત તો આપણે કરીએ છીએ કે અપનાવવું જોઈએ, પરંતુ પ્રધાનમંત્રીના પ્રોત્સાહનથી આજે જે એક વૈશ્વિક ઓળખ યોગને મળી છે એના થકી ઘણા બધા બીજા દ્વાર પણ યોગ માટે ખુલ્યા છે. જે આપણે કરિયર ની વાત કરીએ તો જે લોકોને યોગમાં ખરેખર રસ છે અને જે લોકો આગળ યોગમાં કરિયર પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય એમના માટે તમે શું કહેશો કે શું કેવી રીતે શરૂઆત કરાય પહેલો, અને બીજું કે

0: માટે મીન્સ YCB લેવલ 3 એક એક્ઝામ આવે છે, જે એક્ઝામ આપ્યા પછી એમને ડાયરેક્ટ સરકારી જોબ કે કોઈ સ્ટુડિયોઝ, જીમ કે પછી કોઈ બી સંસ્થા કે કોઈ સોસાયટીમાં બી અત્યારે વર્ક મળી શકે છે, કરિયર ઓપ્શન મળી શકે છે. પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટી છે, જેમ કે લકુલેસ્ક યુનિવર્સિટી છે જે સ્પેશિયલ યોગ માટે, જેમાં MSc એ બધા યોગના કોર્સિસ થાય છે, જે ડિગ્રીઝ છે. ઓકે, અને ઇન્ટરનેશનલ વાત કરીએ તો IYTTC કરીને એક કોર્સ થાય છે, જે યોગા અલાયન્સ કરાવે છે, જે સર્ટિફાઈડ બાય USA.
1: ઓકે,
0: હા, ત્યાંથી તમને સર્ટિફિકેટ મળે છે અને તમે ત્યાં માટે એલિજિબલ થાવ છો કે USમાં કે કોઈ બી જગ્યાએ બહાર તમે ઇન્ટરનેશનલ યોગા કરાવી શકો.
1: બરાબર, તો આ એ ગુજરાતમાં અવેલેબલ છે આ સેન્ટર્સ?
0: હા, ગુજરાતમાં બી અવેલેબલ છે. એ ઓનલાઈન કોર્સ કરાવે છે અને ગુજરાતથી તમે જોઈન કરી શકો અને ડાયરેક્ટ તમારું સર્ટિફિકેટ અહીંયા મળી શકે.
1: ઓકે, મતલબ કોર્સ આખો ઓનલાઈન કોર્સ છે?
0: હા, ઓનલાઈન કોર્સ છે અને ઓફલાઈન બી થાય છે. ઓફલાઈન જેમ કે શિવાનંદ આશ્રમમાં બી એ કરાવે છે.
1: બરાબર, માન્યતા પ્રાપ્ત.
0: ઓકે,
1: તો ઘણી બધી ટિપ્સ આપે શેર કરી. તો સરકારી સ્તરે પણ આ યોગને વધુ ધપાવવા માટે ઘણા બધા પ્રયાસો છેલ્લા વર્ષોમાં થઈ રહ્યા છે. આયુષ મંત્રાલયની પણ એમાં બહુ મોટી ભૂમિકા છે. તો શું આ પ્રયાસોને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે એક યોગ શિક્ષક તરીકે યોગ સાથે સંકળાયેલી એક ઇકોસિસ્ટમ છે, તો એને વિકસાવવામાં આ કેવી રીતે મદદરૂપ થાય છે?
0: હા, આયુષ મંત્રાલય અને ફિટ ઇન્ડિયા બંને સૌથી મોટો ફાયદો એ થયો છે કે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી છે. આજે ઘણા લોકો દવા લેવાની જરૂર પડે એ પહેલા જ યોગ અને નિયમિત જીવનશૈલી અપનાવી રહ્યા છે. આ બદલાવ લાંબા ગાળે સમાજને વધુ સ્વસ્થ બનાવવા મદદ કરશે.
1: બરાબર, તો જે લોકો હજી યોગથી દૂર છે અને જે લોકો પોતાની લાઇફસ્ટાઇલમાં, રોજિંદા જીવનમાં યોગને અપનાવવા માંગે છે પણ હજુ થયું નથી, એવું એવા લોકો માટે તમે શું સંદેશ આપશો અને યોગના પ્રચાર માટે એક શિક્ષક તરીકે તમારો શું સંદેશ રહેશે આવનારી પેઢી માટે?
0: મારો સરળ સંદેશ એ છે કે યોગને કોઈ ભાર સમજીને નહીં, પણ રોજિંદા જીવનનો એક નાના અને આનંદદાયક ભાગ તરીકે અપનાવો. જો બાળક અને યુવાનોને શરૂઆતથી જ યોગની સારી આદત પડે તો તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બની શકે છે. રોજ માત્ર 15-20 મિનિટ પણ મોટા ફેરફાર લાવી શકે છે.
1: બરાબર સિદ્ધાર્થભાઈ, આપે બહુ સરસ માહિતી આપી અમારા શ્રોતાઓને, અને યોગ કેટલું આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે અને કરિયરની દ્રષ્ટિએ પણ એક નવું પાસું આજે અમને જાણવા મળ્યું કે યોગ એકમાત્ર જીવનશૈલી પણ નથી, પરંતુ આજના સમયમાં જ્યારે યોગને એક વૈશ્વિક ઓળખ મળી રહી છે ત્યારે યોગને કરિયર તરીકે પણ આજની પેઢીના જે છોકરાઓ છે, જે યુવાનો છે, એ જોઈ શકે છે એવી આપણે વાત કરી અને બહુ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, યોગ એક કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે અને તે જ લાંબા અને તંદુરસ્ત જીવનની આજે ચાવી છે. તો આવનારા 21 જૂને આપ સૌ સંકલ્પ કરીએ કે યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. અને આપ સૌ આ કાર્યક્રમમાં જોડાયા અને તમે પણ આજે અમને એટલી બધી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અમારી પ્રથમ સભામાં સવારે છ વાગ્યાની 5 મિનિટે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારામાં વિષય ધર્મ, વક્તા પ્રોફેસર અશ્વિન આણદાણી. 6:35 શ્રીરામ ચરિતમાનસ ગાન. 6:45 ગાંધી વંદના. 7 સદાબહાર ગીતો અંતર્ગત જૂના હિન્દી ફિલ્મી ગીતો. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે. 9:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ. 10:30 હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત. 11:02 ફિલ્મ સંગીત. 11:30 લોકસંગીતનો કાર્યક્રમ. કલાકાર વિજયચંદ્ર જાધવ અને દીપક કુમાર દંતાણી. 12:02 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત કાર્યક્રમ. કલાકાર નીરજ પાઠક અને નીલા ધોળકિયા. 1:30 ફોજી દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી. 12:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. અમારી સાંજની સભામાં